નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે શનિવાર 20 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ છઠ. સવારના 5:57 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: મિત્રો, હવે સાંભળીએ ઇસ્માઇલ વાલેરાના કંઠે મીરાબાઈની આ રચનાને.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

મિત્રો, હમણાં જ આપે મીરાબાઈની સૂરદાસની રચનાને સાંભળી. સ્વર હતો પ્રતિમા ત્રિવેદીનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ સ્વાતિ ઉદાસના સ્વરમાં મીરાબાઈની આ રચનાને.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે નાદ બ્રહ્મા, જેના વક્તા છે દ્વારકેશલાલજી મહારાજ.
1: નાદ બ્રહ્મ એક એટલો વિસ્તૃત વિષય છે અને એમાં પણ બ્રહ્મ જ્યાં સાથે જોડાયો હોય ત્યાં બ્રહ્મની વ્યાપકતા આ ચર્મની જીવવા વર્ણવી શકે તે સંભવ નથી. બ્રહ્મ શબ્દ સાથે જોડાય, બ્રહ્મ સ્વર સાથે જોડાય, બ્રહ્મ નાદ સાથે જોડાય,

0: એમાં મજા બ્રહ્મની છે. એ બ્રહ્મની વ્યાપકતાનો પરિચય છે કે જેની સાથે જોડાય ત્યાં સમુચિત આ સૃષ્ટિની પ્રકૃતિનું આવાહન એકમાત્ર બ્રહ્મ શબ્દ કરે છે. શ્રુતિઓએ સ્મૃતિઓએ વિચાર કર્યો કે આ પરમતત્વ પરમાત્માને ફક્ત એક જ શબ્દમાં વર્ણવી શકાય એવો શબ્દ કયો રજૂ કરવો. શ્રુતિઓએ ભેગા થઈને વિચાર કર્યું કે લાવ સમુચિત બ્રહ્મની સમગ્ર શક્તિઓને એક સાથે પ્રતિપાદિત કરી શકાય એવા શબ્દનું નિર્માણ કરીએ. એ શબ્દનું નિર્માણ થયું ઓમ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. હવે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ એ એકાક્ષરી બ્રહ્મ થયું. એકાક્ષરી બ્રહ્મમાં કયા કયા સામર્થ્યો છે? અગ્નિર્દેવતા બ્રહ્મ ઇત્યાશમ ગાયત્રમ છંદમ પરમાત્મમ સ્વરૂપમ સાયુજ્યમ વિનિયોગમ આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. એ એકમાત્ર એક ઓમકારમાં ત્રણ સ્વર શબ્દો અને એક શબ્દ બનીને ઓમકાર બને છે. એ ત્રિવેણી શક્તિ ધરાવતો એક શબ્દ ઓમકાર, એ ઓમકારમાં એ સામર્થ્ય છે કે શબ્દ બનીને પ્રવાહિત થઈ શકે, સ્વર બનીને સંગીત બની શકે, અને બંનેનું સમન્વય જ્યારે આત્માના ઉલ્લાસથી રજૂ થાય ત્યારે એ નાદબ્રહ્મના રૂપમાં પ્રગટ થઈ શકે છે. નાદબ્રહ્મનું પ્રકાર છે જે યોગીઓ આસન દ્વારા, જે તપસ્વીઓ ધ્યાન દ્વારા, અને જે ભક્તો પોતાની સમર્પણ ભાવના દ્વારા જે બ્રહ્મની ઉપાસના કરે છે, તે જ સ્વર સાધકો પોતાના જીવનમાં એ શબ્દોને પોતાના શબ્દો વડે જ નહીં, પોતાના સ્વર વડે જ નહીં, પણ સમુચિત આત્માના પ્રવાહ સાથે, સમુચિત આત્માની શક્તિ સાથે એ શબ્દને, એ સ્વરને જ્યારે રજૂ કરે છે ત્યારે એ નાદબ્રહ્મ બનીને પ્રગટ થાય છે. નાદબ્રહ્મ એ નાદ સાથે શરીરનો સંબંધ છે અને બ્રહ્મ સાથે આત્માનો સંબંધ છે. શરીર અને આત્મા જેમ ભિન્ન હોવા છતાં અભિન્ન છે, તેમ આ સમગ્ર સૃષ્ટિની કલાઓ બ્રહ્મથી ભિન્ન છતાં હોવા છતાં પણ પ્રગટ રૂપમાં અભિન્ન છે. યદ્યત વિભૂતિ મત્સત્વમ, ગીતાના વચનના આધારે આ જગતમાં જે કંઈ પણ સુંદર છે, જે કંઈ પણ વિશેષ છે, એ બધું જ હું છું. પુષ્પેશુ ચંપા, નગરીશુ લંકા, નદીશુ ગંગા, ચંદ્રપેશુ રામઃ, સ્ત્રીશુષુ રંભા, પુરુષેશુ વિષ્ણુ, કાવ્યેશુ માઘક કવિકાલિદાસઃ. સ્ત્રીઓમાં ચંપા હું છું, પુષ્પોમાં ચંપા હું છું, નગરીમાં લંકા હું છું. આ પ્રકારે પ્રત્યેક વિશેષ વસ્તુઓમાં, પ્રત્યેક વિશેષ તત્વોમાં બ્રહ્મનો વાસ આપણા ત્યાં સ્વીકૃત છે. તો જ્યારે ઉપાસક પોતાના શબ્દોને, પોતાના સ્વરોને આત્માની શક્તિથી રજૂ કરે છે ત્યારે એ શબ્દ અને સ્વર એની જીવવાથી માત્ર મનોરંજન માટે નહીં, પણ એ ભક્તિ માટે, પણ એ સમર્પણ માટે, પણ એ સેવા માટે વિભિન્ન પ્રકારે વિભિન્ન આયામો લઈને એ ભક્તિ સ્વરનું સ્વરૂપ લે, સ્વર ભક્તિનું સ્વરૂપ લે, નાદ બ્રહ્મ બને, બ્રહ્મ નાદ બને. આ સાધકના મુખથી શબ્દ, સ્વર અને નાદ ત્રણેવ જ્યારે બ્રહ્મની ભાવનાથી પ્રગટ થાય છે, બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે પ્રગટ થાય છે, ત્યારે જ આપણે એને નાદ બ્રહ્મ કહીએ છીએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત. વિષય હતો નાદ બ્રહ્મા, જેના વક્તા હતા દ્વારકેશ લાલજી મહારાજ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કલાકાર યશુદાસને, ફિલ્મ છે સ્વામી.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, સાંભળીએ તુમસા નહીં દેખા ફિલ્મમાં કલાકાર મોહમ્મદ રફીને.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અને હવે સાંભળીએ ચોરી ચોરી ફિલ્મમાં લતા મંગેશકર અને મન્ના ડેને.

હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 350મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા ભૂપિન્દરસિંહ અને સુરેશ વાડકર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર

0: ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000 થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000 થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેઇનમાં MSME અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDCના ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં MSMEs અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી.
2: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો પર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય, જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ થી નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી.
1: કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો, જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી.

0: હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.
1: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દિતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
2: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
3: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘા નું મારું વાવેતર કરી ગયેલ છે. એટલે મને 2 હપ્તે એક વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. રાજ્ય
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણીનું દશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર હરિઓમ શરણ અને નંદિની શરણને.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીત. સાંભળીએ કલાકાર હરિઓમ શરણ અને નંદિની શરણને.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
4: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
5: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
4: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
5: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
6: અંતમાં એક પ્રાચીન રચના સાંભળીએ હરિઓમ શરણ અને સાથીઓના સ્વરમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. આ સાથે જ હુગલી જિલ્લાના

0: આર્કેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઓડિશામાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના 68મા જન્મદિવસ પર મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં મળીને શુભેચ્છા પાઠવશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પહાડપુરમાં પવિત્ર પ્રાકૃતિક સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે પ્રાર્થના કરશે. તેઓ કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની પણ મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના રેરંગપુરમાં મોહન ચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લે છે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમાધાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેન્કો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેરનાણાંના દુરુપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતા ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: हमारी विदेश नीति भारत को एक विश्व बंधु के रूप में स्थापित करती है. अंतर्राष्ट्रीय स्तर पर भारतीय पासपोर्ट को सम्मान और विश्वास के साथ देखा जाता है. हमारी जिम्मेदारी ये सुनिश्चित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार का मामला बने, न कि एक संघर्ष का.
2: रिमेन्स अ मैटर ऑफ राइट, नॉट एज अ स्ट्रगल.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જણાવ્યું છે કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં NTAએ જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATFના આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમના ગિલ્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ એફએટીએફમાં

0: ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર ભાલા ફેંકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથી રાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા, 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ 8 વાગે 15 મિનિટે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

0: રડવા કૂટવાની રિવાજ છે, એના ઉપર મેં પોતે થોડુંક સેટાયર કરીને એને હાસ્યની ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. આપ જાણો છો કે જ્યારે કોઈ ઘરમાં મૃત્યુ થયું હોય અને એ મૃત્યુ થયા પછી બધા બેસવા માટે આવતા હોય અને બેસવા માટે આવે ને બાજુમાં જે ઘરમાં કાકા ગુજરી ગયા હોય એ કાકી હોય, કાકીનું નામ પાલી કાકી હોય, અને બેસવા માટે આવીને પૂછે કે કાકી કાકાને શું થયું. હવે આ એક રિવાજ છે,
1: બરાબર,
0: એ ગામે ગામથી આવતા હોય, દિવસના 10 વાગ્યે આવે, 10:15 વાગ્યે આવે, 11 વાગ્યે આવે, 12 વાગ્યે આવે, માણસ રડે રડે ને કેટલું રડે, પણ જે કાકી હોય છે એ કાકીને પૂછે કે કાકી કાકાને શું થયું, એટલે કાકી રડવાનું શરૂ કરે અને કેવી રીતે જવાબ આપે છે એક તમને જરાક ઝલક બતાવી દઉં છું. અને કાકીને પૂછે કે કાકી કાકાને શું થયું, એટલે કાકી કે
2: બેન કાકા ને કાકા બેન સવી સાજે તો સારા બેન, સવારે ઉઠીને તારા કાકા મને કહી કે પાલી, મેં કીધું ઓ કે તું જરાક મને મસાલા વાળી ચા ની બનાવી આપે, તો બેન હું તો ઘરમાં ચાઈ બનાવવા ગઈ રે બેન, ને ચાઈ બનાવીને તારા કાકાને આપી રે બેન, બેન તારા કાકા તો ચાઈ પીતા જાય ને સિસોટી મારતા જાય, અને થોડેક વાર થઈ તારા કાકા મને કહે કે પાલી, મેં કીધું ઓ તો કે ચાઈમાં તો મરચાની વાસ આવે છે, તો મેં કીધું તમે મને મસાલા વાળી કહી તો મેં એની અંદર મરચું નાખ્યું, ને બેન પછી તો તારા કાકાએ છૂટો કપ માર્યો અને રિહાઈને લાંબા થઈને હોઈ ગયા, અને પછી થોડેક વાર થઈ તારા કાકા મને કહે કે પાલી, મેં કીધું ઓ તો કે મારો બરડો બહુ દુખે, જરાક તું મને બામની લગાઈ આપે, હવે બેન હું અડધી રાતે કાં બામ હોધવા જાઉં, તો હું તો બાજુમાં હિમાંશુ બનતા કે, ને હિમાંશુભાઈ ને કીધું કે બામ છે હું, તો હિમાંશુભાઈ કે કે મને શું ખબર તું ઘરમાં પૂછ, તો બિચારા બેન બહુ હારા, મેં કીધું બામ છે હું, તો બેને મને બામ આપ્યો, અને બામ લાવીને પછી તારા કાકાને બર્થડે ગયો, અને બેન પછી તારા કાકા હુતા હુતા, ને પછી કોણ જાણે હું છું, તો થોડેક વાર થઈ તારા કાકા મને કહે કે પાલી, મેં કીધું ઓ તો કે જોરી મારા બરડા પર તો બહુ ચટકા મારે, તો બેન મેં દીવો કરીને જોયું તો તારા કાકાના બરડા પર બધી લાલ કીડી ફરે, ને બેન મેં પછી બામનું બાટલું જોયું તો હાનો બામ બધો ગોળ ગઈ કાઢેલો.
0: આ દક્ષિણ ગુજરાતની એક આઈટમ છે. માણસની ખાસિયત વિશે જો કહેવાનું હોય તો એક સરસ શાયરી છે કે મતલબ કી હૈ દુનિયા યહાં કોન કિસી કા હોતા હૈ, ધોકા વહી દેતા હૈ જિસ પે જ્યાદા ભરોસા હોતા
1: હૈ.
0: માણસ મુઠ્ઠી ઉંચેરો બનવો જોઈએ, પણ એને પોતિકો કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આપણે સરકારની પણ ઘણી બધી યોજનાઓ છે, બરોબર છે, પણ એને પોતિકો કરવાની વાત આવે ત્યારે એને જે ટચ મળવો જોઈએ એ જો પૂરેપૂરો મળે, કેડર કેમ્પો થવા જોઈએ અને કેડર કેમ્પ દ્વારા એને સમજણ આપવી જોઈએ. દાખલા તરીકે આ જ ગુજરાત છે અને આ જ ગુજરાતની સંસ્કૃતિ એવી છે. સૌરાષ્ટ્રની અંદર એક દીકરી પોતાની બહેનપણીના લગ્ન માટે કંસારે અંતા વાસણ લેવા માટે જાય છે, અને કંસારાને એમ કહે છે કે મારી જીગરના ટુકડા જેવી બહેનપણીના લગ્ન માટે મારે કન્યાદાનનું એક વાસણ જોઈએ છે. કંસારો એને 10-15 વાસણ બતાવે છે. એક વાસણ દીકરીને ગમે છે અને કહે છે કે કાકા મને આ વાસણ તમે આપો. કંસારો એને એ વાસણ આપે છે અને કહે છે કે બેટા તારું નામ લખાવો જેથી તારી બહેનપણીને ખબર પડે કે કઈ બહેનપણીએ મને આ વાસણ કન્યાદાનમાં ભેટ આપ્યું છે. તો કે લખો રૂપા તરફથી મારી બહેનપણીને લગ્ન પ્રસંગે ભેટ. તો કંસારો એમ કહે છે કે બેટા તારા નામ જોડે તારા બાપનું નામ લખાવો જેથી તારી બહેનપણીને પાકી ખાતરી થઈ જાય કે મારી આ જ બહેનપણીએ મને આ વાસણ ભેટ આપ્યો. તો એ ગુજરાતની દીકરી, એ સૌરાષ્ટ્રની દીકરી કંસારાને એમ કહે છે કે માત્ર મારે મારું નામ લખાવવું છે, મારે મારા બાપનું નામ નથી લખાવવું. કંસારો બે ઘડી વિચાર કરે છે કે કેમ કેમ ના કરે છે. ત્યારે દીકરી કહે છે કે કાકા મારે મારા બાપનું નામ એટલા માટે નથી લખાવવું કે જે દિવસે મારી બહેનપણી આ વાસણનો ઉપયોગ કરે અને એને માંજવા માટે રાખોડી લગાવે
1: તે દિવસે
0: ત્યારે ભલે મારા નામ ઉપર રાખોડી લાગે તો વાંધો નહીં, પણ મારા બાપના નામ ઉપર રાખોડી લાગવી. આ ગુજરાતી સંસ્કૃતિ હાસ્યની માણસનામાં શક્તિ છે, પણ એને સમજવાની કોશિશ કરે તો દરેક જગ્યાએ હાસ્ય મળે. એક તૈયાર કપડા વેચનારી દુકાનમાં એક દિવસ ડ્રેસિંગ રૂમ ની અંદર એક કૂતરો જતો રહ્યો. એટલે ડ્રેસિંગ રૂમમાં તો ફરતે કાચ હોય છે બધા, એટલે કૂતરાએ કાચમાં જોયું તો બીજા કૂતરા દેખાયા, એને આ બાજુ કૂતરો દેખાયો, આ બાજુ કૂતરો દેખાયો, એને ચારે બાજુ કૂતરા દેખાયા. એટલે ભસ્યો, એટલું સખત ભસ્યો, એટલું સખત ભસ્યો.

0: 15 મિનિટ સુધી બસ્યો, પછી પોતે શાંત થઈ ગયો. બીજે દિવસે એવું થયું કે બીજો એક કૂતરો અંદર દાખલ થયો. એને કાચમાં જોયું બધી જગ્યાએ કૂતરા. એને બીજું કશું ના કર્યું, જે કૂતરો દેખાયો એને એને પ્રેમથી ચાટવાનો પ્રયાસ કર્યો. આ કૂતરાને ચાટો, આ બાજુ દેખાયો એને ચાટો, આ બાજુ દેખાયો એને ચાટો. તો માણસ માણસને સામે દાંતિયા કરે, ગુસ્સો કરે, એના કરતા જો એને વાલ કરે તો એ પણ જીવી જાય. ઘણી વાર તો નાનું બાળક હોય ને એ પણ બહુ બુદ્ધિશાળી હોય છે. આપણે એમ માનીએ છીએ કે આ નાનું છોકરું છે એને કશી સમજણ ના પડે. મારે એકવાર આપના જેવા મિત્ર મારા ઘરે આવ્યા એટલે મારે એમની સાથે 15-1 મિનિટ કાઢવી હતી. હું બાબા સાથે રમતો હતો એટલે બાબાને મેં કીધું કે તું રમ, હું જરા અંકલ સાથે વાત કરીને 15 મિનિટમાં આવું છું. તો કે ના, કે તમે મારી સાથે બેસો. બાળ હટ છે, સ્ત્રી હટ છે, રાજ હટ છે, એને આપણે કોઈ માપી શક્યું નથી. એટલે મેં એને એક કામ કર્યું કે મેં કહ્યું લે તો નહીં, હું એક આર્ય પઝલ આપું છું, આમાં આખી દુનિયાનો નકશો છે, એ તું બરોબર સેટ કરી દે, એ સેટ થઈ જશે એટલે હું તરત પાછો આવી જઈશ. હવે દુનિયાને આખો નકશો સેટ કરવાનો એટલે સહેજે વાર લાગે, એટલે મને થયું મૂકવો આપણો ખાસો એને 1.25 કલાક 1 કલાક વગેરે કરી શકવાનો. પણ સાહેબ માનશો નહીં કે એ 5 જ મિનિટમાં લઈને તૈયાર કરીને લઈ આવ્યા. એટલે હું વિચાર કરતો થઈ ગયો કે 5 મિનિટમાં એને દુનિયાનો નકશો તૈયાર કેવી રીતે કરો. એટલે મેં એને પૂછ્યું કે બેટા તે કેવી રીતે તૈયાર કરો. મને કે પપ્પા આમાં કશું કરવાનું નથી, દુનિયાને જોવાની જરૂર જ નહોતી. એની પાછળ જે માણસનું ચિત્ર હતું એનું મેં માથું ગોઠવી દીધું, પગ ગોઠવી દીધા, હાથ ગોઠવી દીધા, એટલે આપોઆપ દુનિયાનો નકશો તૈયાર થઈ ગયો. કૈલાશ પંડિતે એક સરસ વાત કરી છે કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે, અને અત્તરમાં નીચોવી નાખ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, સંજોગ ઝુકાવે છે અહીં, નહીતર ભગવાનને પણ કોણ પૂછે. હમણે એક કાકા જતા હતા એટલે કાકાને પૂછ્યું, કાકા ક્યાં જાઉં છો? મને કે દેશની સેવા કરવા જાઉં છું. હું વિચારમાં પડ્યો કે કાકા દેશની સેવા કરવા જતા છે તો શું કરવાના છે. મેં કહ્યું શું કરવાના? મને કે નહીં બસ કઈ નહીં, અહીંયા રક્તદાન કેમ્પ છે ત્યાં લોહી આપવા માટે જાઉં છું. મેં કહ્યું સરસ. અને કાકા 1 કલાક પછી પાછા જતા એટલે મેં કહ્યું કાકા કેમ છો, દેશની સેવા કરી આવ્યા? મને કે આ કરી આવ્યો. મેં કહ્યું શું કરી આવ્યો? મને કે લોહી આપી આવ્યો. મેં કહ્યું પછી શું થયું? મને કે લોહી આપ્યા પછી હું બેભાન થઈ ગયો. મેં કહ્યું પછી શું કર્યું? મને મેં 150 cc આપું, એ લોકોએ મને 250 cc આપ્યું. પણ સેવા કોને કહેવાય? કે એકવાર જંગલનો હાથી માંદો પડ્યો, માંદો પડ્યો એટલે એને બધા જંગલના પ્રાણીઓ લઈ જઈને હોસ્પિટલમાં નાખી દીધા. એ બેડ પર સૂતો હતો. હવે જેમ આપણામાં સામાજિક વ્યવહાર હોય છે ખબર અંતર પૂછવાના, એમ બધા ધીરે ધીરે હાથીની ખબર પૂછવા માટે જાય. એટલે પહેલું જાય વાંદરું. એ વાંદરું જઈને કીધું કે હાથીભાઈ કેમ છો? એટલે હાથીભાઈ કે સારું છે. ત્યાર પછી કૂતરું ગયું અને કૂતરું એ પૂછ્યું કે હાથીભાઈ કેમ છે? તો કે સારું છે. ત્યાર પછી બિલાડું ગયું, એને પૂછ્યું કે હાથીભાઈ કેમ છો, મજામાં છો ને? તો કે સારું છે. આમ કરતા કરતા બધા ગયા. પછી જંગલનો રાજા સિંહને એમ થયું કે આ કૂતરા બિલાડા બધા ગયા તો મારે તો જવું જોઈએ. એટલે સિંહભાઈ ગયા અને સિંહભાઈ હાથીને કીધું કે હાથીભાઈ કેમ છો? તો કે સારું છે. આમ કરીને રાજા રહ્યો એટલે 5 મિનિટ બેસવું તો પડે એટલે બેઠો. એમાં કીડીને એમ થયું કે જો બધા ખબર લેવા માટે જતા હોય
1: તો મારે પણ જવું જોઈએ,
0: મારે પણ. એટલે કીડી આમ ધીમી ધીમી ધીમી ધીમી ચાલતી ચાલતી હાથી પાસે ગયા અને એના અવાજમાં એને કીધું કે હાથીભાઈ કેમ છો? તો કે સારો છે. પછી કીડી બેન આમ ધીમે ધીમે ચાલીને સીધા એના કાન પાસે ગયા અને કાનમાં જઈને એને થોડીક વાતો કરી તો હાથીભાઈ એકદમ બેડ ઉપર ઉછળી પડ્યા અને ખડખડાટ હસવા બેઠા. એટલા બધા હસવા બેઠા એટલે જંગલનો રાજા સિંહ હતો એને એમ થયું કે હું જયારે ખબર પૂછવા ગયો ત્યારે એકદમ મૃદાલ અવાજે કહેતા હતા કે સારું છે.
1: એટલું બધું હસાવી ગયા.
0: કીડીએ શું કીધું કે એટલું બધું હસાવી નાખ. એટલે પછી કીડી બેન આમ બહાર નીકળ્યા એટલે રાજા ગયા અને કીડી કે ઉભી રહે કે તે હાથીભાઈને એવું શું કીધું કે હાથીભાઈ એકદમ ખડખડાટ હસવા બેઠા? ત્યારે કીડીબેન કે નામદાર હું તો કઈ શું કઈ બોલી નથી, મેં માત્ર હાથીને એટલું જ કીધું કે તમને જો કદાચ લોહીની જરૂર પડે ને તો મને કહેજો. આજે કીડીમાં ભાવના છે પણ માણસમાં ભાવના.
2: હાસ્ય રંગ કાર્યક્રમ હમણાં સાંભળી રહ્યા હતા. કલાકાર હતા રમેશભાઈ ચાંપાનેરી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
3: दादरा नगर हवेली और दमण दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
4: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
3: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
4: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtedinhdd.in।

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, કાર્યક્રમનું આ પ્રથમ ગીત સાંભળીએ. યશુદાસના સ્વરમાં ફિલ્મ છે હૈસિયત, સંગીત બાપી લહેરીનું, રચના ઇન્દિવરની.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર લતા મંગેશકરને, ફિલ્મ હતી કાલીઘટા.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
1: ધોબી ના બુદ્ધુ
0: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: તું સમજી ગઈ ને? રિલેક્સ.
0: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે સ્માર્ટ બનો,
0: કૂલ રહો.

0: વિવિધ ભારતી પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ થોડી જ વારમાં.
1: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મે
2: વર્ષ 2026-27 કે લિયે પ્રવેશ શરૂ.
1: ડિપ્લોમા સે ડિગ્રી અભ્યાસ કે લિયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ કે લિયે ઓનલાઈન યા ઓફલાઈન આવેદન કર સકતે હૈ. ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે બાદ ડિગ્રી ઇન્જિનિયરિંગ કે દૂસરે વર્ષ મે ભી પ્રવેશ કર સકતે હૈ.
2: ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtedinhdd.in.
1: હાયર એન્ડ ટેકનિકલ

નમસ્તે મારા વહાલા શ્રોતા મિત્રો, તો ચલો આજના સહિયર કાર્યક્રમની શરૂઆત કરીએ હંમેશાની જેમ એક વાર્તાથી. ઘણા સમય પહેલાની વાત છે. એક રાજા હતો જેમના દરબારમાં દુનિયાભરમાંથી કલાકારો પોતાની અદ્ભુત કળાઓ લઈને આવતા. એક દિવસ એક વિદેશી કલાકાર દરબારમાં આવ્યો. તેની પાસે આબેહૂબ દેખાતી ત્રણ સુંદર સોનાની મૂર્તિઓ હતી. દેખાવમાં, વજનમાં અને ચમકમાં ત્રણેય મૂર્તિઓ બિલકુલ એકસરખી હતી. કલાકારે રાજા સામે પડકાર મૂક્યો, મહારાજ, આ ત્રણેય મૂર્તિઓ સોનાની છે અને સરખી દેખાય છે, પણ આ ત્રણેયની કિંમત અલગ અલગ છે. જો તમારા દરબારમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો તે આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તેની પાછળનું રહસ્ય મને સમજાવે. રાજાએ પોતાના સૌથી ચતુર પ્રધાનને આ કામ સોંપ્યું. પ્રધાને ત્રણેય મૂર્તિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે ત્રણેય મૂર્તિઓના કાનમાં એક નાનકડું કાણું હતું. પ્રધાને એક પાતળો સોનાનો તાર લીધો અને પ્રયોગ શરૂ કર્યો. જ્યારે પ્રધાને પહેલી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. પછી પ્રધાને બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર તેના મોઢામાંથી બહાર નીકળ્યો. અને જ્યારે પ્રધાને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે એ તાર ક્યાંય બહાર ન નીકળ્યો, પણ તેના હૃદયમાં સમાઈ ગયો. તો મિત્રો, તમે સમજી ગયા કે આ વાર્તા મેં આજે શા માટે કહી? અને જો ન સમજ્યા હો તો હું વાર્તાનો મર્મ તમને સંભળાવું, એથી તમે ચોક્કસ સમજી જશો કે આ વાર્તા મેં કયા ઉપલક્ષમાં કહી છે. પ્રધાને હસીને રાજાને કહ્યું કે મહારાજ, પહેલી મૂર્તિ એવા લોકોની છે જે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે, એની કિંમત સૌથી ઓછી છે. બીજી મૂર્તિ એવા લોકોની છે જે કંઈક સાંભળે એટલે તરત જ વિચાર્યા વગર બોલી દે છે, પણ આ ત્રીજી મૂર્તિ શ્રેષ્ઠ છે અને સૌથી વધુ કિંમતી છે, જે બધું જ સાંભળે છે, સમજે છે અને તેને પોતાની ભીતર ઉતારે છે અને તેને પોતાના આત્મામાં સમાવી લે છે. બસ દોસ્તો, આ ત્રીજી મૂર્તિ જેવું બનવાનું કામ અને નામ એ જ યોગ. યોગ એટલે માત્ર શરીરને વાળવું કે આસનો કરવા એટલું જ નહીં, પણ બહારની દોડધામ, ઘોંઘાટ અને વિચારોને રોકીને પોતાના શ્વાસ દ્વારા, પોતાના મન દ્વારા ભીતર ઉતરવું અને પોતાના આત્મા સાથે જોડાવું. શ્રોતા મિત્રો, આવતીકાલે આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આપણું મન, શરીર અને શ્વાસ એક લયમાં આવી જાય છે ત્યારે જીવન સંગીતમય બની જાય છે. આ વાત પર મિત્રો સાંભળીએ એક સંગીતમય પ્રાર્થના.

0: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સકળ વિશ્વનું શુભ થાય તેવી પ્રાર્થના સાથે ચલો આજે આપણે પોતાને જ વચન આપીએ કે રોજ થોડો સમય આપણી જાતને આપીશું, થોડાક અંતર્મુખી બનીશું, જીવનને સ્વસ્થ બનાવીશું. દોસ્તો, યોગ એ આપણી ધરોહર છે જે આપણને જીવતા શીખવાડે છે, અને યોગનો સંદર્ભ આપણને શ્રીમદ ભગવદ્ગીતામાં પણ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માત્ર યુદ્ધના મેદાન પર લડવાની પ્રેરણા જ નથી આપી, પરંતુ જીવનના યુદ્ધમાં મનની સ્થિરતા કેવી રીતે જાળવવી તેનો શ્રેષ્ઠ ઉપદેશ પણ આપ્યો છે. ગીતાના 6 અધ્યાયમાં યોગનું સાચું મહત્વ સમજાવતો એક પ્રસંગ આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને મન શાંત રાખવાની અને ધ્યાન ધરવાની વાતો કરી રહ્યા હતા ત્યારે અર્જુન મૂંઝાઈ જાય છે અને એક સામાન્ય માણસની જેમ ભગવાનને ખૂબ જ પ્રાયોગિક સવાલ પૂછે છે. હે કૃષ્ણ, આ મન તો ખૂબ ચંચળ છે, બળવાન અને જિદ્દી છે. જેમ હવાને પકડવી અશક્ય છે, તેમાં મનને કાબૂમાં કરવું મને અશક્ય લાગે છે. શ્રી કૃષ્ણ ત્યારે અર્જુનને માર્મિક જવાબ આપે છે. તેઓ હસીને કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે કે હે મહાબાહુ અર્જુન, તારી વાત 100% સાચી છે. આ મન ખૂબ ચંચળ છે અને તેને કાબૂમાં કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ એટલે કે વારંવારનો પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા મનને ચોક્કસ વશ કરી શકાય છે. ગીતાના 6 અધ્યાયનો 18 શ્લોક યોગનું મહત્વ સમજાવે છે. યદા વિનિયતમ ચિત્તમ આત્માન્યેવાવતિષ્ઠતે નિઃસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. જેનું અર્થ છે, જ્યારે યોગના અભ્યાસ દ્વારા મનુષ્યનું અત્યંત વશમાં રહેલું મન બધી બાજુએથી ભટકવાનું બંધ કરીને માત્ર આત્મામાં જ સ્થિર થાય છે અને જ્યારે તે તમામ પ્રકારના લૌકિક ભોગો અને વાસનાઓથી મુક્ત થઈ જાય છે ત્યારે તે યોગીને સાચો યોગી કહેવામાં આવે છે. મિત્રો, આવતીકાલે સવારે આખું વિશ્વ ઓમકારના નાદ સાથે એક થવાનું છે, તો તમારી તૈયારીઓ કેવી છે? કપડાં રેડી રાખ્યા કે નહીં? તમારી યોગા મેટ ક્યાંક કબાટમાં ધૂળ તો નથી ખાતી ને? આ બધી જ વાતો કરીશું. એ પહેલા સાંભળીએ યોગાચાર્ય રાજેશ બારોટનો આ વાર્તાલાપ, જેનું શીર્ષક છે યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત. આજના આધુનિક યુગમાં માનવીનું જીવન ખૂબ ઝડપી અને વ્યસ્ત બની ગયું છે. ભૌતિકતા તરફ આંધળી દોટ મૂકી રહેલા જગતના આજે સૌ કોઈ માનસિક તાણ અથવા સ્ટ્રેસફુલ લાઈફમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રદૂષિત ખાનપાન અને આહાર વિહારની અનિયમિતતાથી આજનો માનવી અનેક રોગો તરફ ધકેલાઈ રહ્યો છે. તેના કારણે દવાની દુકાનો અને દવાખાના વધતા જાય છે. જ્યાં જુઓ ત્યાં જણાય છે ઉતાવળ, દોડાદોડ, વ્યગ્રતા, તણાવ અને ચિંતા. શાળા મહાશાળાઓમાં, ઘરમાં, ઓફિસમાં, રાજ્યમાં, દેશની વચ્ચે બધે જ આધુનિક માનવી વધુ વિચારગ્રસ્ત અને તણાવગ્રસ્ત જણાય છે. આમ આધુનિક સમયમાં સૌને મૂંઝવતો આ એક જટિલ પ્રશ્ન છે, સ્વસ્થ જીવન કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? અનેકવિધ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ યોગમાં રહેલું છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત છે. જેમ શિક્ષણ જીવનલક્ષી છે, તેમ યોગ પણ જીવનલક્ષી હોવું જોઈએ. યોગ એ પરીક્ષાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી બનાવો

0: એ મુખ્ય હેતુ છે. ભારતીય યોગ પદ્ધતિને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક માન્યતા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા પણ તંદુરસ્ત અને આરોગ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ, આસન અને મેડિટેશનના પ્રશિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે, તેથી તેને દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા માન્યતા મળેલ છે. મેડિટેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. બિનજરૂરી ચિંતાઓ તેમજ કાલ્પનિક ભયથી મનુષ્ય ઘેરાયેલો છે, તેને કારણે શરીરમાં અનેક રોગો નિર્મિત થાય છે, જેમ કે રાત્રે ઊંઘ ન આવવી, સમયસર ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે મનોદૈહિક બીમારીઓ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં સ્ટ્રેસ, ટેન્શન, ઉતાવળ, વ્યગ્રતા, હરી એન્ડ વરી, શારીરિક અને માનસિક સંતુલન ખોરવાઈ જવાથી મનોદૈહિક રોગો વધતા જાય છે. આજના સમયમાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે ધ્યાન, મેડિટેશન, યોગ એ શ્રેષ્ઠ ઉપાય છે. આધુનિક સમયમાં વિકસતા શહેરોમાં અને વિદેશોમાં લોકોની જીવનશૈલી ખૂબ ઝડપી અને તણાવગ્રસ્ત છે, જેથી વિકસિત શહેરોમાં લોકો અને વિદેશોમાં દિન પ્રતિદિન યોગની માંગ વધી રહી છે. વિશ્વમાં આજે ઘણા બધા લોકો યોગ અને મેડિટેશન તરફ પ્રેરિત થયા છે. આજે અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા પ્રગતિશીલ દેશના લોકોને રાત્રે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે, કારણ કે તેમનું જીવન વ્યસ્ત અને ચિંતાગ્રસ્ત છે. તેના કારણે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉચ્ચ શિક્ષિત વર્ગમાં પણ આત્મહત્યા, સ્યુસાઇડની ઘટનાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓએ યોગ અને મેડિટેશનનો સહારો લીધો છે, જેનું તેમને અદ્ભુત પરિણામ પણ મળ્યું છે. શાળા મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે માર્ચ એપ્રિલ એ પરીક્ષાનો સમય છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સૌએ એક સ્વસ્થ વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણને લીધે નકારાત્મક વિચારોના આવેગથી તેઓ કોઈ અવિચાર્યું પગલું ન ભરે, પરીક્ષાના ભયને કારણે નાસીપાસ ન થાય, બીમાર ન પડે, તે માટે યોગ અને મેડિટેશન દ્વારા મન અને શરીર સ્વસ્થ રાખી તેની સમસ્યાઓનું નિરાકરણ કરી સચોટ માર્ગદર્શન અપાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સારું પરિણામ લાવી શકે છે. મેડિટેશન એટલે ધ્યાન. ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાની કળા. ન તો ભૂતકાળની સ્મૃતિઓમાં, ન ભવિષ્યની કલ્પનાઓમાં જીવું. ધ્યાન એ વર્તમાનમાં સમગ્રતાથી જીવવાની કુશળતા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભોજન કરતું હોય ત્યારે તેનું શરીર ટેબલ પર હોય અને મન ઓફિસમાં હોય. આને કારણે મન અને શરીર વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે, જેને કારણે વ્યક્તિ તણાવગ્રસ્ત બને છે અને જલ્દી થાકી જાય છે. તેને લીધે પ્રેઝન્ટ લિવિંગ રહેતું નથી. મેડિટેશનના અભાવને કારણે વિચારોના અનેક ટોળા ભેગા થાય છે. તેને લીધે મનમાં અંતઃકલહ, દ્વંદ્વ અને સંતાપ તેમજ બિનજરૂરી કોન્ફ્લિક્ટ સંઘર્ષ ઊભા થાય છે. મેડિટેશન એ ચિત્તની ચિકિત્સા છે. મેડિટેશનની પ્રેક્ટિસ દ્વારા આપણે ચિત્તની ચિકિત્સા કરી શકીએ છીએ, જેથી મન એક ઉપયોગી ઉપકરણ બની જાય. ભગવાન બુદ્ધ કહેતા કે ધ્યાન એ બધી સમસ્યાઓનું સમાધાન છે. ધ્યાન એ શ્રેષ્ઠ ઔષધ છે. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. રોજ ધીમા અને ઊંડા શ્વાસ લઈ તન મન સ્વસ્થ રાખી શકાય છે. આપણા સ્વાસ્થ્યની જાળવણીમાં મુખ્યનું સ્થાન પ્રાણવાયુનું છે. શરીરમાં કોષોની શુદ્ધિ અને સ્વસ્થતાનો આધાર અસરકારક અને પદ્ધતિસરની શ્વસન ક્રિયામાં છે. માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી એટલે નિયમિત પ્રાણાયામ. મનની એકાગ્રતા વધારવા માટે ઊંડા અને લયબદ્ધ શ્વસનનો અભ્યાસ ખૂબ જરૂરી છે. આ સાદી અને સરળ ક્રિયા માટે જ્યારે તમે શ્વાસ લો ત્યારે પેટ ફૂલે અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાય. આ નેચરલ બ્રીથિંગ પ્રાકૃતિક શ્વસન ઉપર વધુ ધ્યાન આપો. આ પ્રાકૃતિક શ્વસન ક્રિયાથી મન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે. વહેલી સવારે અથવા સાંજે ખાલી પેટે વિવિધ આસનો અને મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સંતુલન જાળવી શકાય છે, જે તમને પરીક્ષા દરમિયાન અને રોજિંદા જીવનમાં ખૂબ લાભપ્રદ છે. શરીર સ્થિર થાય એનું નામ આસન અને મન સ્થિર થાય તેનું નામ ધ્યાન. વિવિધ આસનો, પ્રાણાયામ કે મેડિટેશનના કારણે ઓક્સિજનનો ફ્લો અસરકારક રીતે કામ કરે છે. બ્રેઇનના કોષો વધુ તંદુરસ્ત બને છે. તમારું બ્રેઇન તમારા શરીરની 20% એનર્જીનો ઉપયોગ કરી લે છે અને તમારા બ્રેઇનને પાણી અને ખોરાક કરતાં ઓક્સિજનની વધારે જરૂર છે. શરીર અને મન સંયુક્ત ઘટના છે, એટલા માટે આપણે આહારમાં, ભોજનની બાબતમાં થોડુંક વિવેકપૂર્ણ હોવું જોઈએ. ભોજન કર્યા બાદ આળસ નહીં, સ્ફૂર્તિ આવવી જોઈએ. ભોજન બાદ તરત પાણી ન પીવું જોઈએ. ભોજનના 1/2 કલાક કે કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજનના બાદ વજ્રાસનમાં થોડીક વાર બેસવાથી આહારને પચવામાં ખૂબ સહયોગ મળે છે. અથવા થોડોક સમય ડાબા પડખે ઊંઘવાથી સૂર્યનાડી સક્રિય થાય છે, જે પાચનતંત્ર માટે ખૂબ લાભદાયક છે. આવો આપણે સૌ યોગ કરીએ. દવા વગર તાજા અને સ્વસ્થ રહી ઉત્તમ અને સ્વસ્થ જીવન પામીએ.
1: તો શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત, આ વિષય પર આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા યોગાચાર્ય રાજેશ બારોટ પાસેથી. મિત્રો, યોગના આસનો અને પ્રાણાયામનો પૂરેપૂરો લાભ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે તેને સાચી પદ્ધતિ અને નિયમો સાથે કરીએ. ખોટી રીતે કરાયેલો યોગ ક્યારેક ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. તો યોગ શરૂ કરતા પહેલા અને યોગ પૂર્ણ કર્યા પછી કઈ કઈ સાવચેતીઓ રાખવી, આપણે તે વિશે થોડીક ટિપ્સ જોઈ લઈએ. યોગ શરૂ કરતા પહેલા સૌથી મહત્વનું, આપણું પેટ ખાલી હોવું જોઈએ. યોગ હંમેશા સવારે ખાલી પેટે જ કરવો શ્રેષ્ઠ છે. અને જો તમે સાંજે યોગ કરતા હો તો ભારે ભોજન લીધાના ઓછામાં ઓછા 3-4 કલાક પછી જ યોગના આસનો કરવા. યોગ શરૂ કરતા પહેલા ખૂબ બધું પાણી ન પીવું. જો જરૂર લાગે તો 1/2 ગ્લાસ નવ શેકું પાણી યોગ શરૂ કરવાના 15-20 મિનિટ પહેલાં પી શકાય. યોગ કરતી વખતે એકદમ ટાઈટ કે અકળાવનારા કપડાં ન પહેરો. હંમેશા સુતરાઉ અને હળવા ઢીલા કપડાં પહેરવા જેથી શરીર સરળતાથી વળી શકે અને શરીરને અગવડતા ન પડે. જગ્યા શાંત, ખુલ્લી અને હવા ઉજાસવાળી હોય તો ખૂબ સારું. પંખાની સીધી હવા કે એસી ચાલુ રાખીને યોગ કરવાનું ટાળવું જોઈએ. જમીન પર સીધા આસન કરવાના બદલે સારી યોગ મેટ અથવા જાડી ચાદર અથવા શેતરંજી પાથરવી. અને મિત્રો, સીધા જ અઘરા આસનો શરૂ ન કરવા. પહેલા 5 મિનિટ શરીરના સાંધાઓને હળવા હલાવીને, જેને સૂક્ષ્મ વ્યાયામ કહેવાય છે, તે કરીને શરીરને તૈયાર કરવું. આ તો થઈ યોગ કર્યા પહેલા રાખવાની કાળજી. યોગ કર્યા પછી કઈ કઈ કાળજીઓ રાખવી? આસનો પૂરા કર્યા પછી સીધા જ ઊભા થઈને કામ પર ન લાગી જવું. અંતમાં 5 થી 10 મિનિટ શવાસન અથવા મકરાસન કરીને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સામાન્ય કરવું ખૂબ મહત્વનું છે. યોગ કર્યા પછી તરત જ ચા નાસ્તો કે ઠંડુ પાણી ન પીવું. યોગ દરમિયાન શરીરમાં એક આંતરિક ઊર્જા, આંતરિક ગરમી પેદા થાય છે, તેથી શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું. ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ પછી જ કંઈક ખાવું અથવા પીવું. અને હા મિત્રો, યોગ કર્યા પછી તરત જ નહાવા પણ ન જવું. 20 થી 30 મિનિટ પછી જ્યારે પરસેવો સુકાઈ જાય, શરીર ઠંડુ થાય, ત્યારે નવશેકા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવું. યોગ સત્ર પૂરું થયા પછી તરત જ બહુ ભારે વજન ઉચકવાનું કે અતિશય દોડધામવાળું કામ કરવાનું ટાળવું. યોગથી મળેલી માનસિક શાંતિને થોડો સમય અનુભવવા દેવી. અને જો મિત્રો તમને કમરનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, હર્નિયા કે હૃદયની કોઈ તકલીફ હોય, અથવા જે બહેનો ગર્ભવતી હોય તેમણે નિષ્ણાત યોગ ટ્રેનરની દેખરેખ હેઠળ અને ડોક્ટરની સલાહ લીધા પછી જ આસનો કરવા જોઈએ. પોતાની જાતે અઘરા આસનો અજમાવવા નહીં. અને સૌથી મહત્વનું, યોગ એ કોઈ એક દિવસની ઉજવણી નથી, પણ રોજિંદી જીવનશૈલી છે. જ્યારે યોગ આપણી જીવનશૈલી બને છે, ત્યારે જીવનમાં ખૂબ સુંદર બદલાવ આવે છે. મેટ ઉપર બેસીને 1.5 કલાક યોગ કરવો અથવા પ્રાણાયામ કરવું એ યોગનો નાનકડો ભાગ છે. પણ જ્યારે તમે ઓફિસમાં, ટ્રાફિકમાં હો, ઘરમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે, ત્યારે મગજનો પારો ગુમાવ્યા વગર શાંત રહીને નિર્ણય લો, એ સાચો યોગ છે. પરિસ્થિતિ ગમે તેટલી ચિંતાજનક હોય, પણ મનની અંદરનું બેલેન્સ ન ખોવા દેવું, એ જ જીવન જીવવાની શૈલી છે. યોગિક જીવનશૈલી આપણને ખાવા પીવાની આદતોમાં સુધારો કરવાની પ્રેરણા આપે છે. ટેસ્ટ માટે ગમે તે જંક ફૂડ પેટમાં પધરાવી દેવાના બદલે શરીરને મંદિર સમજીને પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો એ પણ યોગનો જ એક ભાગ છે. સૌથી મહત્વનું, માઇન્ડફુલનેસ, સભાનતાપૂર્વક જીવવું. આજકાલ આપણું મન કાં તો ભૂતકાળની ચિંતામાં હોય અથવા તો ભવિષ્યના પ્લાનિંગમાં. યોગ આપણને ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, અહીં અને અત્યારે જીવતા શીખવે છે. તમે જ્યારે જમો ત્યારે પૂરા સ્વાદ સાથે જમો, કોઈની સાથે વાત કરો ત્યારે પૂરા મનથી સાંભળો. આ વર્તમાનમાં જીવવાની કળા એટલે યોગ શૈલી. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાંના યમ અને નિયમ, જેમાં અહિંસા, સત્ય, સંતોષ, અસ્તે જેવા ગુણોની વાત થઈ છે, તે આપણને સમાજ સાથે પ્રેમથી રહેતા શીખવે છે. જ્યારે આપણી અંદર શાંતિ હોય ત્યારે આપણા સંબંધોમાં આપોઆપ પ્રેમ અને સન્માન વધી જાય છે. તો મિત્રો, યોગને જીવનશૈલી બનાવવાથી તમારું આખું વ્યક્તિત્વ મજબૂત અને સુંદર બની જશે. જેમ આપણે રોજ બ્રશ કરવાનું નથી ભૂલતા, તેમજ રોજ થોડો સમય યોગ, પ્રાણાયામ, ધ્યાન માટે ફાળવીએ તો આખું જીવન ઉત્સવ બની જશે. અને આંતરરાષ્ટ્રીય યોગા ડેની એક દિવસની ઉજવણી નહીં, પણ આખું જીવન મહાઉત્સવ સમૂહ લાગશે. મિત્રો, આજે છે 20 જૂન, એટલે કે જેઠ સુદ છઠ, જે અરણ્ય ષષ્ઠી તરીકે ઉજવાય છે. અરણ્ય એટલે વન, જંગલ. આ દિવસ આપણને પ્રકૃતિની વધુ નજીક લાવે છે. આ દિવસે વનસ્પતિ, વૃક્ષો અને પ્રકૃતિના સ્ત્રોતોની પૂજા કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આપણે પ્રકૃતિને જ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, અને આ તહેવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વ ભારત અને ખાસ કરીને બંગાળમાં આ દિવસ જામાઈ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે સાસુ પોતાના જમાઈને ઘરે આમંત્રિત કરે છે, તેમને પરંપરાગત વાનગીઓ જમાડે છે અને તેમના લાંબા આયુષ્ય માટે ષષ્ઠી માતાના આશીર્વાદ માંગે છે. આ પરંપરા ત્યાં પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે 21મી જૂને સૂર્ય ઉત્તરાયણમાંથી દક્ષિણાયણમાં પ્રવેશ કરશે. વિજ્ઞાનમાં આ દિવસને સમર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે, જે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. મિત્રો, સૂર્યનું આ ખગોળીય ભ્રમણ અને યોગનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંયોગ તમારા સૌના જીવનમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ સાથે તમારી સહિયર રૂપાને રજા આપો. ફરી મળીશું નવી કોઈ વાર્તા, નવા કોઈ પ્રસંગ, નવા કોઈ દિવસની ઉજવણી સાથે. આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

શ્રોત મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમમાં સાંભળીએ સોનિક સુથારે ગયેલી રમેશ પારેખની શબ્દરચના.

સુગમ સંગીતના કાર્યક્રમમાં આપે સાંભળી સોનિક સુથારે ગાયેલી રમેશ પારેખની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત લેશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હો જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરંગપુરમાં એક વિશાળ જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેરસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75% થી વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्व भर में लगभग 2,500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी, सामूहिक कल्याण लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है। शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: राष्ट्रपति द्रौपदी मुर्मू આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર સ્થિત ગેરિસન મેદાનમાં યોજાશે। યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે। ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે। એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે। એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
2: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા યહ પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મે 22,00,000 સે ઝ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી। એજન્સી ને બતાયા કે 2,00,000 સે ઝ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ જિનમે પરિવેશકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ। NTA ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ। પરીક્ષા કલ દોપહર 2 બજે સે શામ 5:15 બજે તક પેન ઓર પેપર મોડ મે આયોજિત કી જાયેગી। શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી।
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું। તેઓ 77 વર્ષના હતા। મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી। તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે। તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે। એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે। તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે। અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે। આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી। જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે। દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી। ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે। શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી। ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી। અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા। અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈમાં રમાશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ દવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે. દાસી જીવણની વાણી. આલેખ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. ભજનને સ્વર હેમંત ચૌહાણ. દાસી જીવણ એટલે પરમ પ્રિયતમની પ્રેમ કટારી, જેને કાળ જે લાગી છે એવી વિરહાતુર ઝંખનાનું સાકાર રૂપ. એણે દાસી ભાવે વિરહ ગાયો ને મિલનના આનંદના ચકચૂર કેફનું પણ વર્ણન કર્યું. શામળિયાના સ્નેહ સંબંધમાં ચકચૂર ઘેલી તૂર થયેલી આ જન્મ જોગણને વાલીડાએ એવી તો રંગમાં રમાડી છે, હેતમાં હુલાવી ફુલાવી છે કે એણે હરિમિલનનો આનંદ આનંદ આનંદ આજ ઠરી મારી નાળી, આજ સખી ઓલે શામળીએ મુને રંગમાં રમાડી, આમ કહીને પરિતૃપ્તિનું વર્ણન કર્યું છે. શામળિયા સાથેના રંગવિહારની વાત કહેવાય કોને? પોતાની સરખે સરખી સૈયરને, સખીને, બેનને અને માવડીને. દાસી જીવણ પુરુષ હોવા છતાંય પુરુષાતન લીન કરીને નારી ભાવે, નારી હૃદયના સંવેદનો ભજન રૂપે ગાયા છે ત્યારે બૈરક બોલીના લક્ષણો આપોઆપ આવી જાય છે. એમાં બાયું બાયું મુને શામળીએ કરી છે ચકચૂર, એ બેની મુને વાલીડે કરી છે ચકચૂર, અરે એવા તો મંતર ભણીને મોકલ્યા છે એ મોહનજીએ કે હવે એક ઘડીએ આઘું રહેવાતું નથી, એણે મુને ગાંડી તૂર ઘેલી તૂર ચકચૂર કરી મેલી છે, ચકચૂર કરી મેલી છે.

કામણગારો દેહ વર્ણાગી વેશ મનડા લોભાવે હું સ્વરૂપ ને કળાયેલ મોરલા જેવો જેનો કંઠ હતો એવા સંતદાસી જીવન. એકવાર નજીકના ગામડેથી ભજન ગાય ને પોતાની ઘોડી ઉપર બેસીને રવાના થયા. પાછળ એના સ્વરૂપ અને એના સૂર ઉપર મોહ પામીને એક નારી ચાલી આવે છે. થોડાક આગે ગયા ને પાછળથી રૂપાની ઘંટડી જેવો સાથ સંભળાણો. ભગત, એ ભગત, ઊભા તો રહ્યો, ઘોડી ઊભી તો રાખો. ઘોડી ઊભી રહી. નારીએ દાસી જીવણના પગ પકડી લીધા અને કે, ભગત ભગત, હવે તો મારો કે તમે જ મને તારો, તમારે આશરે આવી છું, મને ઘરમાં સુખ નથી, મને સ્વીકારી લ્યો ભગત, મને સ્વીકારી લ્યો. અને દાસી જીવણ થંભી ગયા, જાણી ગયા કે બાઈની બુદ્ધિ ઉપર માયાના આવરણ ચડ્યા છે. એણે હળવેકથી કીધું, બેના બેના, સુખ અને દુઃખ એ તો ઉપરવાળાના હાથમાં છે. અરે બીજાના રૂપ જોઈને ગાંડું નો થવાય બેન, માડી મારી બેન, જા પાછી જા. પારકો પુત્ર કોઈ દી પોતાનો નો થાય બેની. કપાળમાં કીર્તારે જે લખ્યું હોય એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે બાઈ, બાકી તો આ ઉપરના વરખ તો ઉખડી જવાના, કાયા કંતાઈને બળીને ખાક થઈ જવાની, અને સુખડા, અરે સુખડા પારકા મળે.

દાસી જીવણ સાહેબના જીવનમાં અનેક ચમત્કારમય પ્રસંગો બન્યા હોવાની દંતકથાઓ લોકમુખે આજે પણ જળવાતી આવી છે. પોતાના રહેઠાણે કુંડમાં ગુરુવચને ગંગાજી પ્રગટ થયા, સાધુ સંતોને આશરો દેવા એક ઓરડો બંધાવ્યો ત્યારે એક હાથ આડસર ટૂંકું થયું ને શિંગાફેર કરતા એક હાથ વધ્યું. એક એવો પ્રસંગ બન્યો એમની ભક્તિની કસોટીનો. ગોંડલની રાજગાદી માથે તેદી ભા કુંભાજીના રાજ. રાજની ભામ રાખતા જગા ભગતના વખતનું રાજનું 60 કોરીનું લેણું હજી બાકી રહી ગયું છે. દાસી જીવણની ખ્યાતિ વધી. કારભારીએ એની કસોટી કરવાની ભંભેરણી કરી ભા કુંભાજીને. સિપાહીઓ આવ્યા, જીવણને ગોંડલની જેલમાં પુરાવું પડ્યું. આખી રાત એણે અરજ કરી અલગ ધણીની. ભીડ પડે ત્યારે ભૂદરાને સાથ દીધો તો એની દાસીએ કે હે વાલા, હે શામળિયા, હે પ્રીતમજી, આજ તારા કામ પડ્યા છે હે વાલા. અરે તે તો આગળ ઉપર કંઈક ભગતુની લાજ રાખી છે હે અધમ ઉદાહરણ. તારે તારે તારે ભરોસે બેઠેલી આ દાસીને ઉગારી લેજે.

વિક્રમ સંવત 1881 નું વર્ષ આવ્યું છે. બરોબર 75 વર્ષનું આયુષ્ય ભોગવીને આસો બધી અમાસ દિવાળીના દિવસે દાસી જીવણે જીવતા સમાધિ લેવાની કંકોત્રી લખી. સાધુ સંતો મહંતોનો મેળો ભરાણો ને દાસી જીવણે ભજન ગાયું, હાટડીએ કેમ રહેવાશે ભાઈ, મારા રામની રજા નહીં. બેસવા હારું હાટડી કીધી, ખૂબ મજાની થઈ. તેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી પડી રહી. હાટડીએ કેમ રહેવાશે ભાઈ, અને દાસી જીવણે જીવતા સમાધિ લઈ લીધી. આજે પણ ગોંડલ પાસેના ઘોગાવદર ગામે તેમનું સમાધિ મંદિર આવેલું છે. દિવાળીના પડવાને દિવસે મોટો મેળો ભરાય છે અને ભજનોની રમઝટ બોલે છે.

0: મિત્રો, આ સાથે જ રામસાગરને રણકારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
4: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
5: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
4: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
5: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.
6: गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में प्रवेश शुरू हो चुके हैं. सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, केमिकल, प्लास्टिक, कंप्यूटर, इंफॉर्मेशन टेक्नोलॉजी में प्रवेश उपलब्ध. योग्यता है 10वीं पास. सरकारी पॉलिटेक्निक में प्रवेश के लिए वेबसाइट है www.gpdaman.in. अधिक जानकारी के लिए गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में संपर्क करें. गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण.
7: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
8: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
7: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
8: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
7: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
9: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.
10: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
11: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત આબોહવા આધારિત પાક આયોજનો એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પાક ઉત્પાદન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર પ્રતીક જાવિયાની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
12: નમસ્તે ખેડૂત મિત્રો. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ખેતી કરીએ છીએ તો ઘણા બધા પાસા એના અસર કરતા હોય છે. ખૂબ જ મહત્ત્વનું પાસું એવું હોય, અથવા તો પરિબળ જેને આપણે કહીએ એ હોય, તો એ છે આબોહવા. તો આપણી આસપાસની આબોહવા કેવી છે એના ઉપર આપણા પાકનો આધાર રહેતો હોય છે. હવે એ આબોહવા, આપણે એના વિશેની જો માહિતી રાખીએ તો એ આબોહવાના ફેરફારને આપણે જાણી શકીએ અને એ પ્રમાણે આપણા પાકનું આયોજન કરી શકીએ. તો આબોહવા એ પાકના આયોજન માટે ખૂબ મહત્ત્વનું પાસું છે, એટલે આબોહવા વિશે આપણે માહિતી રાખવી જ જોઈએ. તો મિત્રો, આજે અમારા સ્ટુડિયોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ડૉક્ટર પ્રતીક પી જાવિયા સાહેબ, કે જેઓ પાક ઉત્પાદન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરે છે, તેઓ પધાર્યા છે. તો આબોહવાને આધારિત જે પાક આયોજનો આપણે કરવાના હોય છે એ વિશેની વિસ્તૃત માહિતી આપશે. તો સાહેબ, અમારા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
13: ધન્યવાદ
12: સાહેબ. આજે આપણે આ વિષય પસંદ કર્યો એ કેમ કરવામાં આવ્યો?
13: કેમકે તમે જેમ કીધું એ રીતે કે અત્યારના જમાનામાં જે ખેતી છે એક વ્યવસાય બની ગયો છે. કેમકે એ સારી આવક જો મેળવવી હોય તો ખેડૂત માટે એક જ રસ્તો છે કે ખેતી સારી રીતે કરે. તો એ

0: વધુ આધાર રહેશે, એમાં પણ વરસાદ કેટલો તાપમાન રહે છે એના આધાર ઉપર બધા જ પાકની જે છે એ અલગ અલગ જે એની દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય અને એના આધારે જે ઉત્પાદન થતું હોય એ હવામાનથી ઘણું બધું પ્રભાવિત હોય છે. તો એના માટે જો આપણે એને ધ્યાનમાં નહીં લઈએ અને એમને જ જો ખેડૂત ખાલી મહેનત કરતો રહેશે તો એને કોઈ એટલી બધી આવક થશે નહીં, ફક્ત એનું ગુજરાન ચાલશે. પણ એની જે જીવનશૈલી ઉપર આવવી જોઈએ કે એને પણ એના જે શોખ હોય બધા પૂરા કરવા હોય, ખેડૂત છોકરાઓને ભણાવવા માટે જે વધારાની આવકની જરૂર પડે એના માટે આપણે છે એ વ્યવસ્થિત હવામાનને જાણવું પડશે. હવામાન આધારિત આપણે એના પાક જે પસંદગી છે એ કરવી પડશે કે ભાઈ આપણો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતમાં જે છે કે જે આપણે કેટલો વરસાદ પડે છે શું છે એને જાણી અને એના આધારે જો આપણે પાકનું આયોજન કરીએ. હવામાન આધારિત આફતો આવતી હોય છે તો એનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકશું, એ બધા આગોતરા આયોજન જો કરવામાં આવે તો આપણે છે એ સારી રીતે ખેતી કરી શકીએ, સારું ઉત્પાદન લઈ શકીએ. એટલે અત્યારના જે સમયની છે માંગ છે કે ભાઈ આબોહવાને જાણવી, હવામાનને જાણવું, એટલા માટે ખાસ આપણે આ વિષય આજે પસંદ કરવામાં આવેલો.
1: તો સાહેબ, આબોહવા આધારિત જે આ પાક આયોજન કરવાનું છે તો એ શું કરવાનું છે, ખેડૂત મિત્રો શું કરી શકે એમાં?
0: પહેલા તો આપણે આપણા વિસ્તારની અંદર જે આબોહવા છે, વરસાદ કેટલો આવે છે, વરસાદનો સમય કયો છે, વરસાદ ચાલુ ક્યારે થાય છે, વરસાદ કેટલા ટાઈમ સુધી રહે છે, પછી એક સાથે એક દિવસમાં કેટલો વરસાદ પડે છે એ પણ ઘણું મહત્વનું છે. તાપમાન મહત્વનું છે કે ભાઈ ક્યાં સમયે આપણું તાપમાન છે વધી જાય છે, ક્યાં સમયે તાપમાન નોર્મલ રહે છે, હવામાનનો ભેજ કેટલો રહે છે, પછી જમીનનો પ્રકાર કે એની અંદર વરસાદનું પાણી કેટલું સંગ્રહ થાય છે કે વહી જાય છે, પાણીની ઉપલબ્ધતા આપણી પાસે વરસાદ ગયા પછી શિયાળો અથવા તો ઉનાળો સિઝનની અંદર પાણીની વ્યવસ્થા કેટલી છે, એ આધારે આપણે આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી અને આપણે પાક આયોજન કરવું પડે. આપણી પાસે જો એ કે બહુ વધારે વરસાદ થતો એવો વિસ્તાર છે તો એ વિસ્તારમાં આપણે પછી એવા પાકો વાવેતર કરવું પડે કે જેને વધારે વરસાદથી કોઈ પ્રોબ્લેમ આવે નહીં, એવા ખાસ કરીને શેરડી છે, ડાંગર છે, એવા સૂકા વિસ્તાર છે તો એની અંદર એવા પાકો લેવા જોઈએ કે જે ટૂંકા ગાળામાં, એટલે કે એનું પાકની અવધિ ટૂંકી હોય, ટૂંકા ગાળામાં એ પાકી જતો હોય છે 60 દિવસ 70 દિવસની અંદર. બીજું છે કે પાકના આયોજનમાં આપણે એ પણ કહી શકીએ ક્યારે એનું વાવેતર થાય છે, વાવેતરનો સમય એ પણ ખૂબ અગત્યનો છે. જો વ્યવસ્થિત સમય પર વાવેતર કરેલું હોય તો એની અંદર રોગ જીવાત ઓછા આવે, એનો ઉગાવો સારો થાય, ઉત્પાદન વધારે થાય અને જે ખેતીનો ખર્ચ છે એ આપણો ઘટતો હોય છે, જેથી કરીને આપણે સારી રીતે આયોજન કરીએ તો આપણો ખેતી ખર્ચ ઘટે અને આપણી આવક છે એ આપણે વધારી શકીએ છીએ.
1: સાહેબ, આપે ખૂબ સરસ વાત કરી, આબોહવા જે પ્રમાણે હોય એ પ્રમાણેનું પાકનું આયોજન આપણા ખેડૂત મિત્રોએ કરવું જોઈએ. હવે આપણા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની જે આબોહવા છે એ કેવો રૂખ ધારણ કરે છે, એની વિશેષતા શું છે?
0: ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ઘણી બધી આબોહવા પરિવર્તન થાય છે. કે પહેલાં તો દક્ષિણ ગુજરાતની એક તરફ છે એ દરિયો છે, એટલે કે દરિયા કિનારો કોસ્ટલ જે વિસ્તાર કહેવાય એ સમુદ્ર તટીય વિસ્તાર પણ છે. એવી જ રીતે એની વિરોધાભાસ એટલે કે પર્વત ડુંગરાળ વિસ્તાર કહીએ તો ડાંગ છે, તાપી છે, ધરમપુર કપરાડા છે, એ એવા વિસ્તાર છે કે જ્યાં ડુંગરાળ વિસ્તાર છે અને ઢાળવાળી જમીન છે, એટલે કે સમુદ્ર તટ પણ છે અને ડુંગર પણ છે, બંને વસ્તુઓ આપણા દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. તો એમાં આપણે જોઈએ તો વરસાદ સરેરાશ દક્ષિણ ગુજરાતની અંદર વધારે જ પડે છે, પણ જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારની અંદર ખાસ કરીને છે એમાં આપણે જોઈએ તો નવસારી, સુરતનો જે વલસાડનો જે વિસ્તાર છે ત્યાં વધારે નીચાણવાળા વિસ્તારો છે. તો એવી જગ્યાએ એ આપણે છે એવા પાકો લઈ શકીએ કે જેની પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ડુંગરાળ વિસ્તારની વાત કરીએ તો ડાંગ છે, તો ત્યાં મોટાભાગે ચોમાસાની જે પાક છે એ મુખ્ય પાક રહેતો હોય છે, કેમ કે ચોમાસા પછી પિયતની સગવડ એટલી બધી રહેતી નથી. તો તેમાં આપણે એવા વિસ્તાર પાકો લેવા જોઈએ કે એની અંદર ઓછા પિયતની જરૂર પડે. તો આ રીતે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ અલગ અલગ રીતે પાક આયોજન કરવું પડે વિસ્તાર પ્રમાણે.
1: બરાબર છે, એટલે વધુ વરસાદમાં થતા પાકો, ઓછા વરસાદમાં થતા પાકો એ પ્રમાણેનું આયોજન કરવું રહ્યું. તો વરસાદની જ વાત નીકળી છે તો હવે વરસાદની સિઝન શરૂ થવાની છે, તો એ વરસાદ આધારિત જો આપણે પાક આયોજન કરવું હોય તો એ કેવા પ્રકારનું પાક આયોજન હશે?
0: દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છે એ મોટાભાગે સૌથી પહેલું આવતું હોય છે. વલસાડ જિલ્લાની શરૂઆત દરિયા કિનારેથી વરસાદની શરૂઆત થતી હોય છે. મોટાભાગે 15 જૂન આજુબાજુ જે છે એ વરસાદની શરૂઆત થતી હોય છે. તો એ વરસાદના આધારે કે કયા વિસ્તારની અંદર કેટલો વધારે વરસાદ પડે છે એ વરસાદના આધારે આપણે જોઈએ તો આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક છે એ ડાંગર પાક છે. શા માટે? તો કે એને ડાંગર જે છે એને વધારે પિયતની જરૂર પડે છે અને આપણો વિસ્તાર એવો છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ચોમાસા દરમિયાન પાણી ખેતર ખેતરમાં ભરાઈ રહે છે. તો એ ખેતરમાં ભરાઈ રહે છે એવા વિસ્તારની અંદર, એવા ખેતરોની અંદર આપણે બીજો કોઈ પાક છે એ સારી રીતે લઈ શકીએ નહીં. પણ ડાંગર એવો પાક છે કે એને વરસાદની અંદર પણ એ જો ઉગાડવામાં આવશે, પાણીની અંદર પણ, તો પણ એને કોઈ વાંધો આવશે નહીં. પણ એમાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે વરસાદ આવે એ પહેલાં આપણું ધરવાળિયું તૈયાર હોવું જોઈએ. ધરવાળિયું તૈયાર થાય પછી એની રોપણી છે એ પણ સમયસર કરવી પડે. કેમ કે મેં કીધું એમ કે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વધારે થાય છે ચોમાસાની અંદર, ખાસ કરી

0: ડાંગમાં. પણ ત્યાં જેવો વરસાદ જતો રહે પછી પિયતની તરત શોર્ટેજ ઊભી થાય છે, એટલે પાણીને ખેંચ ઊભી થાય છે. તો એવા વિસ્તારમાં રહેતું નથી, મતલબ ઢાળવાળો વિસ્તાર છે એટલે બધું નદીમાં જઈને પાણી નીકળી જાય છે. તો એવા વિસ્તારમાં જ્યારે ડાંગર કરતા હોય તો આપણે સમય છે એ ખૂબ જરૂરી છે કે ભાઈ સમયસર એનું વાવેતર થવું જોઈએ. કેમ કે ડાંગરનો પાક છે મોટાભાગે 110 થી 130 દિવસનો સમય લેતો હોય છે. તો આપણે એવી રીતે એનું આયોજન કરવું જોઈએ કે ભાઈ જૂન મહિના અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં એની રોપણી થઈ જવી જોઈએ કે જેથી કરીને ઓક્ટોબર મહિના સુધીમાં આપણે એની કાપણી કરી શકીએ. કેમ કે આપણું દક્ષિણ ગુજરાતનું ચોમાસું છે એ લગભગ સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરની શરૂઆતમાં એની વિદાય થતી હોય છે. ત્યારબાદ એને પિયત છે એ સગવડતા ના હોય તો એટલા માટે એવા વિસ્તારમાં આપણે ટાઈમસર એની વાવેતર ખાસ કરીને કરવું પડે. બીજું એના બિયારણની પસંદગીની વાત કરીએ તો બિયારણ પણ એ રીતે પસંદ કરવું પડે કે ભાઈ તમારી પાસે ફક્ત વરસાદનું જ પાણી છે તો આપણે એવી જાતો વાવવી જોઈએ, હલકી જાતો, એટલે કે 110 થી 105 દિવસની અંદર પાકતી જાતો વાવવી જોઈએ. અમુક વિસ્તાર છે કે જ્યાં કોતરનો વિસ્તાર છે ત્યાં પાણી લાંબો ટાઈમ સુધી ચાલુ રહે છે, તો એવા વિસ્તારની અંદર આપણે 125-130 દિવસની લાંબા ગાળાની જાતો પણ પસંદ કરી શકીએ. એટલે ડાંગરમાં ખાસ આ રીતે આપણે આયોજન કરવું પડે. બીજું છે કે ભલે ડાંગરને પાણીની જરૂરિયાત છે પણ છતાં પણ ચોમાસાની અંદર બહુ વધારે પાણી ભરાઈ રહે તો પણ નુકસાન છે, એટલે એને થોડો પાણીનો નિકાલ પણ ખેતરમાંથી કરવો પડે. એટલે આ રીતે આપણે ડાંગરના પાકનું આયોજન કરી શકીએ.
1: ડાંગર વિશે તો ખૂબ સરસ માહિતી આપે આપી, પરંતુ આપણા વિસ્તારમાં જે ડાંગ જે વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, ઢોળાવવાળો વિસ્તાર છે, એવા વિસ્તારમાં નાગલીની ખેતી પણ કરવામાં આવે છે, તો એ વિશે જણાવશો?
0: હા, જેમ આપણે આગળ વાત કરીએ એમ કે આપણા દક્ષિણ ગુજરાતમાં ઘણું બધું વેરિએશન છે વાતાવરણમાં અને આપણી જમીનમાં પણ. તો જો ડાંગ અને ધરમપુર વ્યારા એ વિસ્તાર છે ત્યાં ડુંગરાળ વિસ્તાર છે, એટલે ડુંગરાળ વિસ્તાર એટલે વરસાદ પડશે પણ વરસાદ ટકી નહીં રહે, પાણી બધું જ નીચે તરત ઢળી જશે. તો ઢાળવાળા વિસ્તારની અંદર છે અત્યારે ખાસ નાગલી, વરી, બંટી, આ અલગ અલગ કોડો મિલેટ, આવા અલગ અલગ આપણા મિલેટ્સ એટલે કે હલકા ધાન્યો જે છે એનો અત્યારે ખૂબ ડિમાન્ડ પણ છે અને ઓછા પાણીએ ઓછા ખર્ચે થતી એ ખેતી છે. એટલા માટે નાગલી વરી છે એનું વાવેતર આપણે આ ઢાળવાળી વિસ્તારની અંદર જો કરવામાં આવે તો આપણે સારી રીતે એની ખેતી પણ કરી શકીએ અને સારું ઉત્પાદન પણ લઈ શકીએ કે જે વિસ્તારની અંદર ડાંગર કરીએ તો એટલું સફળ થાય નહીં. એટલે એ વરસાદ અને જમીનની જે પ્રકાર છે એના આધારે આપણે એની પસંદગી ખાસ કરવી પડે.
1: સાહેબ, આપણે ત્યાં કઠોળ પાકો પણ કરવામાં આવે છે, તો તુવર, અડદ, મગ જેવા જે કઠોળ પાકો છે તો એનું વૈવિધ્ય પણ આપણે ત્યાં ખૂબ છે, તો એ માટે આપણે આયોજન કેવી રીતે કરી શકીએ આ કઠોળ માટે?
0: કઠોળ વર્ગના પાકો છે એનું પણ એવું જ છે કે એને વધારે પાણી જો લાગશે તો એ કઠોળ વર્ગના પાક જે છે એના મૂળ સડી જાય અને પાક છે આપણો ફેલ થતો હોય છે. એટલે આપણા દક્ષિણ ગુજરાતમાં ભલે વધારે વરસાદ છે પણ એમાં પણ એવા વિસ્તારો છે કે જેમાં આપણે કઠોળ કરી શકીએ કે ભાઈ જે ઢાળવાળી જગ્યાઓ છે, નિતારવાળી જગ્યાઓ છે એની અંદર જો કઠોળનું વાવેતર કરવામાં આવે તો આપણે છે એ સારી રીતે ઉત્પાદન લઈ શકીએ. પણ બીજું, હમણાં છેલ્લા ઘણા વર્ષોને ધ્યાનમાં રાખીને જોઈએ તો વરસાદ છે ઓક્ટોબર મહિનામાં જે એન્ડ થવો જોઈએ એની બદલે નવેમ્બર મહિના સુધી પણ ઘણી વખત વરસાદ જતો રહે છે, તો એને ધ્યાને લઈને જો કઠોળની ખેતી કરવી હોય, ખાસ કરીને વાવેતર કઠોળ પાકોનું છે, એ થોડું આપણે મોડું કરવું પડે. કેમ કે 15 જૂને જો કઠોળનું વાવેતર એટલે કે પહેલા વરસાદે જો કઠોળનું વાવેતર કરી દેવામાં આવે તો કઠોળનું જ્યારે કાપણી કરવાનો સમય હોય ત્યારે ઘણી વખત બની શકે કે વરસાદ ચાલુ રહે. એ વરસાદ ના રહે અને કઠોળની કાપણી સારી રીતે કરી શકીએ એટલા માટે આપણે કઠોળનું વાવેતર છે એ જુલાઈ મહિનામાં કરવું જોઈએ. કેમ કે મોટાભાગના કઠોળ છે એ 70-80 દિવસ 90 દિવસમાં પાકી જાય, 3 મહિનાનો પાક મોટાભાગે હોય છે. એટલા માટે જો જુલાઈ અથવા તો જુલાઈના એન્ડની અંદર જો કઠોળનું વાવેતર કરવામાં આવે એટલે કે એક વરસાદ વહી ગયા પછી બીજા વરસાદની અંદર, તો આપણે સારી રીતે કઠોળનો પાક પણ આ વિસ્તારમાં કરી શકીએ અને સારું ઉત્પાદન પણ એમાં લઈ શકીએ.
1: બરાબર છે. હવે આપણા વિસ્તારમાં શાકભાજીઓ વિવિધ પ્રકારની કરવામાં આવે છે અને સાથે સાથે બાગાયતી પાકો જેવા ચીકુ, આંબા એ પ્રકારના પાકો પણ આપણે ત્યાં લઈએ છીએ, તો આબોહવા એને અનુરૂપ આપણે આ પાકોનું આયોજન કેવી રીતે કરી શકીએ?
0: શાકભાજીના પાકો છે એમાં પણ ખાસ કરીને રીંગણા, મરચા, ટમેટા આવા બધા પાકો છે. બીજા કારેલાની પણ ખેતી થાય છે, ભીંડાની પણ ખેતી થાય છે. પણ જે શાકભાજી પાકો છે એની અંદર રોગ જીવાત વધારે આવે છે, તો ચોમાસાની અંદર જો આપણે શાકભાજી પાકો કરવામાં આવે તો ખાસ કરીને એક તો વધારે વરસાદ છે એના લીધે એની અંદર રોગ ખૂબ આવશે, એનો જમીનના ફૂગનો રોગ પણ ઘણા આવશે, ફળના રોગો પણ ઘણા આવે છે. એના બદલે જો આપણી પાસે પિયતની સગવડ હોય તો આ જે શાકભાજી પાકો છે એને આપણે શિયાળું અથવા તો ઉનાળાની અંદર જો વાવેતર કરવામાં આવે તો આપણે એનું સારી રીતે અને ઓછા ખર્ચે ઉત્પાદન લઈ શકીએ. કેમ કે ચોમાસાની અંદર જો કરવામાં આવશે તો એની અંદર દવાનો છંટકાવ ખૂબ વધારે કરવો, અને એ પણ આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ વરસાદ આવે છે તો આપણે દવા પણ છંટકાવ ના કરી શકીએ. દક્ષિણ ગુજરાત એવું છે કે એક વખત વરસાદ ચાલુ થાય લગભગ મહિનો દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ આવે, તો એવા સમયમાં જે શાકભાજી છે સારી રીતે નથી કરી શકતા. એટલા માટે ઘણી બધી જગ્યાએ અત્યારે શિયાળાના ભીંડાની પણ ખેતી થાય છે, કે ઓફ સિઝન એટલે કે એની જે રેગ્યુલર સિઝન છે એ સિવાય જો કરવામાં આવે તો બે ફાયદા થાય, એક તો રોગ જીવાત ઓછા આવે શિયાળામાં, બીજું બજારની અંદર એની કિંમત સારી આવે. તો એ રીતે પણ આપણે આયોજન કરી શકીએ કે બધી વસ્તુ આપણે ચોમાસામાં જ કરવી જરૂરી નથી. મોટાભાગના પાકો એવા હોય છે કે જે બધી સિઝનમાં થાય. પછી બાગાયત પાકની વાત હતી, તો બાગાયત પાકમાં ખાસ કરીને શું છે કે આપણે અહીંયા ખાસ કરીને આંબા છે, ચીકુ છે, કેળા છે, એની ખેતી વધારે થતી હોય છે. કેરીની ખાસ કરીને વાત કરીએ તો જ્યારે વરસાદ ઘણી વખત વહેલો આવી જશે, ગયા વર્ષે જ આપણે એવું થયું હતું કે વરસાદ મે મહિનાની અંદર શરૂઆત થઈ ગયો, ત્યારે કેરીનો બરાબર પાક હોય અને પાક લેવાનો સમય હોય ત્યારે વરસાદ આવી જાય. તો આ વરસાદને પણ આપણે સમજવો પડે કે ભાઈ આપણે ખ્યાલ છે કે વરસાદ વહેલો આવી જાય છે, ઘણી વખત મોડો આવે છે, તો આપણે આપણા પાકને એ રીતે માવજત આપી શકીએ કે ભાઈ એના જે ફૂલ લાગેલા હોય ત્યારે જો એને વ્યવસ્થિત પોષણ આપવામાં આવે તો એ ફૂલ ઓછા કરે, ભલે કદાચ વાદળ થઈ જાય કે વરસાદ થઈ જાય. બીજું છે કે એની અંદર વાદળ જેવું તમને વાતાવરણ જોવા મળે ઉનાળાની અંદર કે જ્યારે કેરીમાં ફૂલ આવેલા છે, તો આપણે આગોતરા આયોજન તરીકે એની અંદર ફૂગ ના લાગે એના માટે આપણે આગોતરું આયોજન કરવું પડે. વાદળ થયા છે એટલે એક કે બે દિવસની અંદર આપણા પાકની અંદર ફૂગનો રોગ આવશે, તો એ ના આવે એના માટે વાદળ જોઈને આપણે એનું આયોજન કરવું પડે કે ભાઈ અગાઉથી જેને એવું રીતના આપણે માવજત આપીએ કે જેથી કરીને એની અંદર ફૂગનો રોગ ઓછો આવે. બીજું છે કે વધારે પડતું વરસાદ થાય બાગાયતી પાકોમાં ખાસ કરીને એ ક્યારીમાંથી પાણીનો નિકાલ ખાસ વધારે કરવો પડે, કેમકે જો એ વરસાદની અંદર પાણી ભરાઈ રહે તો એના મૂળને ઓક્સિજન નહીં મળે અને એ મૂળમાં ફૂગ લાગવાની પણ શક્યતા થાય અને મૂળ સડી જાય તો એ જે ઝાડ છે એ ફેલ જવાની શક્યતા ઘણી રહેતી હોય છે. એટલે એ બાગાયતી પાકોમાં પણ આ વરસાદ અને તાપમાનની જે છે એ ખાસ આપણે ધ્યાનમાં લેવું પડતું હોય છે.
1: ખૂબ સરસ સાહેબ. હવે આબોહવા બદલાય છે અને ખેડૂતો માટે પડકાર ઊભો કરે છે. દાખલા તરીકે વરસાદ સિઝનમાં મોડો શરૂ થાય, ટૂંક સમયમાં ભારે વરસાદ આવી જાય, લાંબા સમય સુધી વરસાદ રહેતો જ ન હોય, અથવા તો કોઈક વાર જ્યારે શરૂ થાય તો બંધ થવાનું નામ ન લે, તો એની સામે ખેડૂત મિત્ર અડીખમ ઊભો રહે તો એ માટે એમણે કેવું આયોજન કરવું જોઈએ પાકનું?
0: એના માટે ખાસ જોઈએ ને તો પાકમાં વૈવિધ્યકરણ, એટલે કે એક જ પાક ઉપર આધાર રાખવાના બદલે એક જ જમીન પર આપણે બે થી ત્રણ પાક એટલે કે મિશ્ર પાક તરીકે લઈ શકીએ અથવા તો આંતર પાક લઈ શકીએ. કે ભાઈ માનો કે કઠોળની ખેતી કરતા હોઈએ તો તુવરની ખેતી કરતા હોય તો તુવરની વચ્ચે મગફળી અથવા તો મગફળીની વચ્ચે મકાઈ, એ રીતના પાકોનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને કદાચ ખૂબ વધારે વરસાદને કારણે એક પાક જો તમારો ફેલ થાય તો બીજા પાકમાંથી તમને આવક મળી રહે. બીજું છે કે ટૂંકી અવધિના પાકો અથવા તો લાંબી અવધિના પાકો, એટલે જો લાંબો ટાઈમ સુધી વરસાદ ચાલશે તો પણ વાંધો નથી, ટૂંકા સમયમાં પૂરું થઈ જશે તો પણ જે ટૂંકી અવધિનો પાક છે આપણે સારું એવું ઉત્પાદન આપશે. પાણીની વાત કરીએ તો જો વરસાદ વધારે થાય છે છતાં પણ આપણી પાસે ઉનાળામાં પાણી નથી, એનો મતલબ કે આપણે વરસાદનો પાણીનો સંગ્રહ નથી કરતા, તો એ પાણીનો સંગ્રહ પણ આપણે કરી શકીએ. અથવા તો એવી પદ્ધતિઓ અત્યારે સિંચાઈ પદ્ધતિઓ છે કે જે ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, એવી પદ્ધતિનો ઉપયોગ કરી કે જે ઓછા પાણીએ સારું એવું આપણે પાક આપી શકતા હોય છે. પછી મલ્ચિંગ ઘણી બધી વખત કરતા હોય છે એટલે કે આચ્છાદન કરતા હોય છે. તો આવા બધા જો નવા નવા વૈજ્ઞાનિકના આયામો જે છે એ ખાસ આપણે જો એને અનુસરશું તો આપણે આ બદલાતા હવામાનના જે પડકારો છે એને આપણે થોડા ઓછા કરી શકીએ અને એનામાં પણ આપણે આપણું પાક ઉત્પાદન સારું એવું કરી શકીએ.
1: હવે સાહેબ, હવામાન આધારિત કૃષિ સલાહનું શું મહત્વ છે?
0: અત્યારે ખૂબ જ વધારે મહત્વ છે અને અત્યારે જોઈએ તો આપણું જે IMD છે, ઇન્ડિયન મટીરિયલ ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા ઘણા બધા આવા પ્રોજેક્ટો પણ ચાલુ છે કે જે છે એ તમારા વિસ્તારની એટલે કે લોકલ, તમારો જિલ્લો, તમારા તાલુકા લેવલના હવામાનના જે આંકડા છે એના આધારે દર મંગળવારે અને શુક્રવારે એક આગાહી બહાર પાડતા હોય છે, હવામાન બુલેટિન બહાર પડતી હોય છે. એની અંદર આગળના 5 દિવસના એટલે કે મંગળવારે બહાર પાડેલું હોય તો આગળના 5 દિવસની અંદર તમારો વિસ્તારનો, તમારો એટલે લોકલ જ તાલુકા લેવલનું વાતાવરણ છે કેવું રહેશે, મતલબ કે વાદળછાયું છે કે નહીં, ખુલ્લું છે, વરસાદ આવવાની શક્યતા છે તો એ પણ કેટલી છે, કેટલા mm, કયા દિવસે વરસાદ આવવાનો છે, તાપમાન કેટલું રહેવાનું છે, હવાની ગતિ, હવાની દિશા, આ બધી જ વસ્તુની સચોટ માહિતી 5 દિવસની આગાહી કરવામાં આવે. અને એ આગાહી સાથે સાથે જે તે સમય અત્યારે ચોમાસાનો સમય છે તો વાવણીની બધી જ માહિતી હોય કે ભાઈ કઈ રીતે વાવણી કરવી, કેવો પાક પસંદ કરવો. માનો કે વરસાદની આગાહી કરેલી છે તો આપણે ખ્યાલ આવે કે ભાઈ 5 દિવસ પછી વરસાદ આવવાનો છે, તો આપણી પાસે બધી જ તૈયારી હોવી જોઈએ કે ભાઈ બીજ આપણી પાસે આવી ગયું હોવું જોઈએ, બીજની માવજત અપાઈ ગઈ હોય છે કે જેવી દિવસ 5 દિવસ પછી વરસાદ પડે તરત આપણે વાવણી કરવાની છે. તો એ આપણી પાસે માહિતી હશે તો આપણે ખ્યાલ આવશે. જો આપણી પાસે માહિતી જ નહીં હોય તો આપણે એમ જ બેઠા રહીશું કે હજી તો વાર છે, 15 જૂને વરસાદ આવે ત્યારે આપણે બધી તૈયારી કરશું. પણ ઘણી વખત એવું થાય કે 15 જૂને બદલે મે મહિનામાં વરસાદ આવી જાય અથવા તો 10 જૂને વરસાદ આવી જાય, તો ત્યારે આપણી પાસે તૈયારી નહીં હોય તો આપણે ઘણું બધું નુકસાન જશે. કેમકે સમયસર વાવણી નહીં થાય ને તો એ પાક ક્યારેય સમયસર સારું ઉત્પાદન આપી શકે નહીં. બીજું છે કે પાક વાવેલો છે, ઊભો પાક છે, તો એમાં ઘણી વખત કમોસમી વરસાદ આવી જાય ઉનાળામાં કે શિયાળામાં, આપણે ત્યારે કોઈ દિવસ ધારણા પણ કરેલી ના હોય. પણ જો આ હવામાનની આગાહી અથવા તો હવામાનની જે કૃષિ સલાહની માહિતી છે એ આપણી પાસે હોય તો આપણે ખ્યાલ પડે કે ભાઈ 3 દિવસ પછી વરસાદની આગાહી છે, ભલે ઉનાળો છે પણ વરસાદની આગાહી છે. મતલબ આપણે શું ધ્યાન રાખવું પડે, તો કે આપણે જો નજીકના સમયમાં કોઈ છંટકાવ કરવાના છીએ પાક પર, તો એને આપણે અટકાવી દેવો પડે. કેમકે જો છંટકાવ કરેલો છે ને તરત વરસાદ

0: વરસે તો એ બધું આપણો ખર્ચો થશે, એમાં કોઈ એનો ફાયદો મળશે નહીં. બીજું કે કાપણી સમયે જો વરસાદ આવે તો કાપણી કરવાની છે અને વરસાદ આવી જાય, અથવા તો કાપણી કરેલો પાક ખેતરમાં પડેલો છે અને વરસાદ આવી જાય, તો આપણો આખી મહેનત, આખા 4 મહિનાની સિઝનની મહેનત છે પાણીમાં જતી હોય છે. કેમકે પલળેલો પાક છે, એનો કોઈ ભાવ પણ આપે નહીં અને એનો સંગ્રહ પણ થાય નહીં. તો આપણી પાસે બુલેટિન આવી ગઈ છે અને આપણે ખ્યાલ છે કે 3 દિવસ પછી વરસાદ છે, તો આપણે શું કરીએ કે કાપવાની જે સિઝન છે એને થોડી ડીલે કરીએ કે ભાઈ 3 દિવસ કે 5 દિવસ પછી કાપીએ, અથવા તો વહેલી કાપી લઈએ અને પછી એને એવા સુરક્ષિત સ્થળે મૂકી દઈએ કે જ્યાં એને વરસાદ નડે નહીં.
1: બરાબર છે સાહેબ. હવે જમીનનું આરોગ્ય જાળવવું પણ ખૂબ જરૂરી છે, તો જમીન આરોગ્ય અને પાક આયોજન એ વિશે આપ શું કહેશો?
0: જમીન કેવી છે એ ખૂબ જરૂરી છે. એના માટે આપણે જમીનનું પરીક્ષણ કરી શકીએ કે ભાઈ કઈ જમીનમાં કેટલા પોષક તત્વો છે, કેટલા ઘટે છે, એ પ્રમાણનું આપણું સંતુલિત ખાતરનું વ્યવસ્થાપન કરી શકીએ કે ભાઈ જે તત્વ ઘટે છે એ જ તત્વ આપણે એને આપવું જોઈએ. બીજું, જમીનનું ધોવાણ છે એ ખાસ અટકાવવું પડે. જો જમીન જ ધોવાઈ જશે તો પછી એના આરોગ્યનો મતલબ નથી, કેમકે જમીન જ્યારે ઓછી ધોવાશે, જમીનની અંદર બેક્ટેરિયા વધારે રહેશે, તો જ એનું આરોગ્ય આપણે સુધારી શકીએ. એના માટે આપણે એની અંદર જૈવિક ખેતી કરી શકીએ, પ્રાકૃતિક ખેતી કરી શકીએ, એની અંદર જૈવિક પદાર્થો છે એ બધા ઉમેરી શકીએ કે જેથી કરીને જમીનનો બાંધો છે એ મજબૂત બને. એની અંદર વધારામાં વધારે વરસાદ થતો હોય તો પણ એ વરસાદનું પાણી છે મોટાભાગનું જમીનની અંદર ઉતરી જાય, એ રીતની જો જમીન હોય અને જમીનમાં પાણીની સંગ્રહ શક્તિ પણ જો વધારે હોય, તો આપણે વધારે વરસાદના વિસ્તારમાં પણ એ જમીનનો પાક છે વ્યવસ્થિત થઈ શકે. બીજું કે જો એનો સંગ્રહ શક્તિ વધારે હશે તો એ શિયાળાની અંદર શિયાળુ પાકમાં પણ એ જ ભેજનો ઉપયોગ કરીને આપણે શિયાળુ પાક પણ લઈ શકશું, ભલે આપણી પાસે કદાચ પિયતની સગવડતા થોડી ઓછી છે. તો એ રીતે આપણે જમીનનું આરોગ્ય જાળવી શકીએ, પાકની ફેરબદલી પણ કરી શકીએ કે ભાઈ એકને એક સમયે એકને એક જમીનમાં એકને જો પાક કરવામાં આવે તો એ જમીનમાં પાકને લગતા જમીનના રોગો છે એ ઘણા બધા વધી જતા હોય છે, તો એ ના વધે એટલા માટે પાક ફેરબદલી પણ કરવી પડે કે જેથી કરીને આપણે જમીનનું આરોગ્ય જાળવી શકીએ.
1: ખૂબ સરસ સાહેબ. આબોહવા આધારિત પાક આયોજન એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે, અને આપણે ત્યાં તો વરસાદ અને આબોહવામાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે, તો આપણા ખેડૂત મિત્રોએ કેવા પગલાં લેવા જોઈએ કે જેથી એમની ખેતી બચી શકે?
0: આપણા હવામાનને જાણવું એટલું ખૂબ જરૂરી છે, અને આપણા હવામાન, આપણા વરસાદ, આપણા તાપમાનને આધારિત જો આપણે પાકની જાત, પાક પસંદ કરશું તો આપણે છે એની અંદર સારી ખેતી, ટકાઉ ખેતી અને નફાકારક ખેતી ખાસ કરીને કરી શકશું. બીજું કે જે આબોહવાની જે સલાહકાર જેટલી પણ બુલેટિન બહાર પડે છે કે કૃષિ સલાહો મળે છે, ઘણી બધી અત્યારે એપ્લિકેશનો પણ આવી છે કે જેમાં આપણે હવામાનની માહિતી મળતી રહેતી હોય છે, તો એ હવામાનની આગાહીનો ઉપયોગ કરી અને આપણી ખેતીમાં યોગ્ય પગલાં લેવામાં આવે તો આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ અને એમાંથી સારો એવો નફો આપણે મળતો હોય છે.
1: તો જાવિયા સાહેબ, આપે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. આબોહવા આધારિત જે રીતે પાકના આયોજન કરવાના છે એ વિશે ખૂબ સરસ માહિતી આપી, તો આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આબોહવા આધારિત પાક આયોજનો એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પાક ઉત્પાદન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર પ્રતીક જાવ્યાની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
3: આયા ખુશીઓ કા પેગામ પીએમ કિસાન,
4: પીએમ કિસાન.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાળ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વી કિસ્ત જારી કરેંગે. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
3: अन्नदाता का बढ़ता मान पीएम किसान.
2: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં અખંડ સૌભાગ્યવતી ચિત્રપટનું આ ગીત.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવવાણી કાર્યક્રમ.

0: संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल
1: प्रसारण पाखे ध्वनि तरंग ना ताल पर आज नो युववाणी कार्यक्रम सांभता सर्वे श्रोता मित्रों अने युवा मित्रों ने शुभम अंबाणी ना नमस्कार अने शुभ संध्या। आप सांभळी रह्या छो आपनी मनपसंद श्रेणी knowledge.com ज्यां आपणे हर हमेश सुमधुर गीतोना गुलदस्ता साथे ज्ञान सभर माहितीनी सफर पर जईए छीए। तो चालो बनिए ज्ञाननी सफरना सहयात्री।
2: युवा मित्रो, काचिंडो पोतानो रंग बदलवा माटे आखी दुनियामां प्रख्यात छे। ज्यारे आपणे कोई व्यक्तिने वारंवार बदलाती जोईए छीए त्यारे आपणे पण આ કહેવત તરીકે કહીએ છીએ કે આ તો કાચિંડાની જેમ રંગ બદલે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડો જીવ આ ચમત્કાર કેવી રીતે કરે છે? ઘણા લોકોને એવું લાગે છે કે કાચિંડો ફક્ત આસપાસના વાતાવરણમાં છુપાઈ જવા માટે રંગ બદલે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે આની પાછળ બીજા ઘણા રસપ્રદ કારણો છે। કાચિંડાની આ કળા કુદરતની એક અદ્ભુત ભેટ છે જે તેને અન્ય પ્રાણીઓ કરતાં સાવ અલગ બનાવે છે। તો ચાલો યુવા મિત્રો, આજે આપણે જાણીએ કે કાચિંડો કઈ રીતે પોતાનો રંગ બદલે છે, તેની પાછળ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે। લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો પણ એવું માનતા હતા કે કાચિંડો તેની ત્વચામાં રહેલા રંગીન કેમિકલ્સને ફેલાવીને કે સંકોચીને રંગ બદલે છે, પરંતુ તાજેતરના રિસર્ચમાં એવી ખબર પડી છે કે આની પાછળ એક ખાસ પ્રકારનું વિજ્ઞાન કામ કરે છે। કાચિંડાની ચામડીની નીચે એક ખાસ સ્તર હોય છે જેમાં નાના નાના ક્રિસ્ટલ્સ એટલે કે સ્ફટિકો આવેલા છે। આ ક્રિસ્ટલ્સ ગુઆનિન નામના પદાર્થના બનેલા હોય છે। જ્યારે કાચિંડો શાંત હોય કે ગુસ્સામાં હોય ત્યારે આ ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર બદલાય છે। આ અંતર બદલાવાના કારણે તેના પર પડતો પ્રકાશ અલગ અલગ રીતે પરાવર્તિત થાય છે, જેના લીધે આપણને તેના અલગ અલગ રંગો જોવા મળે છે। જ્યારે કાચિંડો એકદમ શાંત અને આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તેની ત્વચાના આ ક્રિસ્ટલ્સ એકબીજાની ખૂબ જ નજીક હોય છે। આ સ્થિતિમાં તે વાદળી અને લીલો પ્રકાશ વધારે રિફ્લેક્ટ કરે છે, તેથી કાચિંડો આપણને લીલા અથવા આછા રંગનો દેખાય છે, જેથી તે ઝાડના પાંદડાઓમાં સરળતાથી છુપાઈ શકે। પરંતુ જ્યારે કાચિંડો ઉત્તેજિત થાય છે, જેમ કે કોઈ બીજા નર કાચિંડાને જોઈને ગુસ્સે થાય છે અથવા કોઈ માદા કાચિંડાને આકર્ષિત કરવા માંગે છે, ત્યારે તેની ત્વચા ખેંચાય છે। ચામડી ખેંચાવાના કારણે ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર વધી જાય છે અને તે પીળો, લાલ કે નારંગી જેવો ભડકીલો રંગ ધારણ કરી લે છે। રંગ બદલવાનું બીજું એક મુખ્ય કારણ છે વાતાવરણનું તાપમાન અને કાચિંડાનો મૂડ। કાચિંડો એક ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે કે તે પોતાના શરીરનું તાપમાન જાતે કંટ્રોલ કરી શકતો નથી। જ્યારે સવારે ખૂબ ઠંડી હોય ત્યારે કાચિંડો પોતાનો રંગ કાળો કે ઘાટો કરી લે છે, કારણ કે ઘાટો રંગ સૂર્યને વધારે છે। વળી જ્યારે બપોરે ખૂબ ગરમી હોય ત્યારે તે પોતાનો રંગ આછો અથવા પીળો કરી નાખે છે, જેથી સૂર્યના કિરણો પાછા ફેંકાઈ જાય અને તેનું શરીર ઠંડુ રહે। આમ રંગ બદલીને તે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે। એટલે યુવા મિત્રો, રંગ બદલતો કાચિંડો એ કોઈ જાદુ નથી, પરંતુ કુદરતની અદ્ભુત કળા અને હાઈટેક વિજ્ઞાનનો સમન્વય છે। તે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, વાતચીત કરવા, શરીરનું તાપમાન સેટ કરવા અને શિકારીઓથી બચવા માટે આ કુદરતી શક્તિનો ઉપયોગ કરે છે। મનુષ્ય ભલે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લે, પણ સેકન્ડમાં આટલી સુંદરતાથી રંગ બદલવાની જે કળા કુદરતે કાચિંડાને આપી છે તેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી। કાચિંડાની આ લાક્ષણિકતા આપણને એ જ સમજાવે છે કે જીવન જીવવા માટે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું કેટલું જરૂરી છે। યુવા મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કોઈ એવી જગ્યા હોઈ શકે જે બધું જ પોતાની અંદર ગળી જાય? જી હા, આવી જ એક જગ્યા છે। એ જગ્યાનું નામ છે બ્લેક હોલ। બ્લેક હોલ બ્રહ્માંડનો એક એવો વિસ્તાર છે જ્યાં વિજ્ઞાનના સામાન્ય નિયમો પણ કામ નથી કરતા। તેને જોવો અશક્ય છે, કારણ કે તે પોતાનામાંથી પ્રકાશને પણ બહાર જવા દેતો નથી. તો ચાલો આજે સમજીએ કે આખરે આ બ્લેક હોલ શું છે અને તે કેવી રીતે બને છે. યુવા મિત્રો, આપણે બ્લેક હોલને સમજવા માટે પહેલાં એ જાણવું પડશે કે તે બને છે કઈ રીતે. આપણા સૂર્ય કરતાં પણ 20-30 ગણા મોટા અને વિશાળ તારાઓ પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે તેમની અંદરનું બળતણ પૂરું થઈ જાય છે. બળતણ પૂરું થતાં જ એ તારો પોતાની જ ગુરુત્વાકર્ષણ શક્તિના કારણે અંદરની તરફ સંકોચાવવા લાગે છે. છેલ્લે એક જોરદાર વિસ્ફોટ થાય છે જેને સુપરનોવા કહેવાય છે. આ વિસ્ફોટ પછી જે બચે છે તે એટલું બધું સંકોચાઈ જાય છે કે કરોડો ટન વજન એક નાનકડા બિંદુમાં સમાઈ જાય છે. બસ આ જ રીતે જન્મ થાય છે એક માયાવી અને અદૃશ્ય બ્લેક હોલનો, જેની તાકાત અસીમ છે, જેની કોઈ સીમા નથી. હવે સવાલ એ થાય કે જો બ્લેક હોલ કાળો છે અને તે દેખાતો જ નથી તો તેની તાકાત કેટલી હશે? યુવા મિત્રો, બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ શક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તેની આસપાસથી પસાર થતી કોઈ પણ વસ્તુ તેનાથી બચી શકતી નથી. પછી ભલે તે કોઈ મોટો ગ્રહ હોય, કોઈ તારો હોય, કે પછી બ્રહ્માંડમાં સૌથી ઝડપથી દોડતો પ્રકાશ એટલે કે લાઇટ. એકવાર જે વસ્તુ બ્લેક હોલની હદની અંદર ગઈ તે હંમેશના માટે ગાયબ થઈ જાય છે. આ હદને વૈજ્ઞાનિકો ઇવેન્ટ હોરાઇઝન કહે છે, જે એક એવો વળાંક છે જ્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નથી. યુવા મિત્રો, બ્લેક હોલ એ બ્રહ્માંડની અદ્ભુત અને રહસ્યમય રચના છે. તે આપણને શીખવે છે કે આ અનંત આકાશમાં હજુ પણ એવું ઘણું બધું છે જે માણસે શોધવાનું બાકી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેમ તેમ બ્લેક હોલના નવા નવા રહસ્યો આપણી સામે આવી રહ્યા છે, જે ખરેખર રોમાંચક છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રુસ્તમનું ગીત તેરે સંગ યારા, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે, આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે એક્રોએ. ચાલો માણીએ આ સુંદર ગીત.
3: ખુશ રહ.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આપણે રસોડાના એક એવા અમૃત જેવા પદાર્થ વિશે હવે વાત કરવાના છીએ જે સ્વાદમાં જેટલો મીઠો છે વિજ્ઞાનની દુનિયામાં એટલો જ પ્રાચીન અને ચમત્કારિક છે. હું વાત કરી રહ્યો છું મધ વિશે. સામાન્ય રીતે દૂધ, શાકભાજી કે રાંધેલો ખોરાક થોડા જ દિવસમાં બગડી જાય છે, પણ શું તમે જાણો છો કે મધ એક એવી અનોખી વાનગી છે જે ક્યારેય, એટલે કે હજારો વર્ષ સુધી પણ બગડતી નથી. તો ચાલો આજે સમજીએ મધની અંદર એવું તો શું છુપાયેલું છે કે તે ક્યારેય બગડતું જ નથી. મધ અમર રહેવા પાછળનું સૌથી પહેલું અને મોટું કારણ તેની અંદર રહેલું પાણીનું અત્યંત ઓછું પ્રમાણ છે. કોઈ પણ ખોરાકને બગડવા માટે બેક્ટેરિયા અને ફૂગ જવાબદાર હોય છે, અને આ જીવાતોને જીવવા તેમજ વધવા માટે ભેજ એટલે કે પાણીની જરૂર પડે છે. પરંતુ મધમાં કુદરતી રીતે જ પાણીનું પ્રમાણ નહિવત એટલે કે માત્ર 17-18% જેટલું હોય છે. મધ એકદમ ઘટ્ટ હોવાના કારણે તે આસપાસના વાતાવરણમાંથી ભેજને શોષી લે છે, પરંતુ બેક્ટેરિયાને બનવા માટે જગ્યા આપતું નથી. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા મધના સંપર્કમાં આવે છે ત્યારે મધ તેની અંદરનું બધું જ પાણી ખેંચી લે છે, જેના કારણે એ બેક્ટેરિયા તુરંત જ નાશ પામે છે. આમ પાણીની અછત મધ માટે એક અભેદ કવચ બની જાય છે. યુવા મિત્રો, બીજું વૈજ્ઞાનિક કારણ છે મધની અંદર રહેલું કુદરતી એસિડિક તત્વ. મધનો સ્વભાવ ઘણો જ એસિડિક હોય છે, જેનું પીએચ લેવલ અંદાજે 3-4.5 વચ્ચે હોય છે. આટલા ઊંચા એસિડવાળા વાતાવરણમાં કોઈ પણ પ્રકારના જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા જીવતા રહી શકતા નથી. આ એસિડિટી ક્યાંથી આવે છે? જ્યારે મધમાખીઓ ફૂલોનો રસ ચૂસીને પોતાના મધપુડામાં લાવે છે ત્યારે તેમના પેટમાં રહેલા ખાસ એન્ઝાઇમ્સ આ રસ સાથે ભળે છે. આ પ્રક્રિયા દરમિયાન ફૂલોનો રસ ગ્લુકોનિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ કુદરતી એસિડ મધને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં કોઈ પણ કીટાણુ પોતાનું ઘર બનાવી શકતું નથી. આ ઉપરાંત આ પ્રક્રિયામાં મધમાખીનો ફાળો પણ એટલો જ અદ્ભુત છે. મધમાખી જ્યારે ફૂલોના રસને પોતાના પેટમાંથી બહાર કાઢે છે ત્યારે તેમાં ગ્લુકોઝ ઓક્સિડેઝ નામનો એક ખાસ એન્ઝાઇમ ભળે છે. આ એન્ઝાઇમ જ્યારે મધના ભેજ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ બને છે. કદાચ તમે આ નામ સાંભળ્યું હશે. આપણને જ્યારે કોઈ ઘા વાગે ત્યારે તેને સાફ કરવા કે જંતુ મુક્ત કરવા ડૉક્ટર આ કેમિકલનો નિયમિતપણે ઉપયોગ કરે છે. મધની અંદર આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ખૂબ જ ઓછી પણ અસરકારક માત્રામાં કુદરતી રીતે જ બને છે, જે કોઈ પણ નવા બેક્ટેરિયાને પેદા થતાં જ મારી નાખે છે. આમ મધમાખીઓ પોતે જ મધની અંદર એક શક્તિશાળી જંતુનાશક દવા ઉમેરી દે છે. મધમાખીઓની મહેનત, પાણીની તીવ્ર અછત, કુદરતી એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આ ચાર વસ્તુઓ ભેગી થઈને મધને બ્રહ્માંડનો સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો ખોરાક બનાવે છે. પ્રકૃતિની આ અદ્ભુત કરામાત દર્શાવે છે કે વિજ્ઞાન આપણી આસપાસના ખોરાકમાં કેટલું ઊંડાણપૂર્વક વણાયેલું છે. મધનું આ ક્યારેય ન બગડવાનું રહસ્ય જ તેને પૃથ્વી પરનો સૌથી પવિત્ર અને અમૂલ્ય ખોરાક બનાવે છે. યુવા મિત્રો, આપણે રોજબરોજ નદીઓ, નાળાઓ અને ઝરણાઓને જોતા હોઈએ છીએ, જેનું પાણી શાંત અને શીતળ હોય છે, જે આપણી તરસને છીપાવે છે. પરંતુ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જેનું પાણી સખત ઉકળતું હોય? હા યુવા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુનિયાની એક એવી રહસ્યમય નદી વિશે જે પ્રકૃતિના કોઈ જાદુથી ઓછી નથી. એમેઝોનના ગીચ અને ભયાનક જંગલોની વચ્ચે છુપાયેલી આ નદીનું નામ શાનાઈ ટિમ્પિશકા છે, જેને સ્થાનિક ભાષામાં ઉકળતી નદી કહેવામાં આવે છે. આ નદી એટલી ગરમ છે કે તેમાંથી 24 કલાક ધુમાડો અને ગરમ વરાળના ગોટે ગોટા નીકળતા જ રહે છે, જે જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યથી દંગ રહી જાય. ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો અદ્ભુત નદી દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં આવેલી છે. એમેઝોનના એવા જંગલોમાં આ નદી વહે છે જ્યાં સૂર્યપ્રકાશ પણ માંડ જમીન સુધી પહોંચી શકે છે.
આ નદીની લંબાઈ લગભગ 6.5 કિલોમીટર જેટલી છે અને તેની સરેરાશ પહોળાઈ પણ નોંધપાત્ર છે। આ

નદીના પાણીનું સરેરાશ તાપમાન 86 ડિગ્રી સેલ્સિયસથી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 100 ડિગ્રી એટલે કે પાણીનું ઉકળતું બિંદુ, જેમાં આપણે ચા કે કોફીને પણ સરળતાથી બનાવી શકીએ. નદીની આસપાસનું વાતાવરણ આ ગરમ પાણીની વરાળના કારણે એકદમ રોમાંચક લાગે છે. જાણે કુદરતે પૃથ્વી પર કોઈ મોટું ગીઝર ચાલુ કરી દીધું હોય તેવું લાગે છે. હવે સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી પર જ્યાં પણ આવા ગરમ પાણીના સ્ત્રોત અથવા ઝરણા હોય તેની નજીકમાં કોઈ સક્રિય જ્વાળામુખી એટલે કે વોલ્કેનો આવેલો હોય છે, જેના લાવા જમીનની અંદરના પાણીને ગરમ કરતા હોય છે. પરંતુ આ નદીનું અસલી આશ્ચર્ય એ છે કે અહીંથી સૌથી નજીક આવેલો જ્વાળામુખી પણ 700 કિલોમીટર દૂર છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે આ એક વણઉકેલ્યો કોયડો હતો કે આટલી દૂર હોવા છતાં આ નદી 24 કલાક કેવી રીતે ઉકળે છે. લાંબા સંશોધનો પછી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે એન્ડીઝ પર્વતો પરથી વહીને આવતું પાણી જમીનની ઊંડી તિરાડોમાં ઉતરે છે અને પૃથ્વીના પેટાળની ભયંકર આંતરિક ગરમીના સંપર્કમાં આવે છે. ત્યાં ગરમ થયા પછી ભારે દબાણના કારણે આ પાણી ભૂગર્ભમાંથી તીવ્ર વેગે બહાર આવે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ કરે છે. આ નદી જેટલી સુંદર અને અદ્ભુત દેખાય છે એટલી જ તે જીવલેણ પણ છે. આ નદીમાં કોઈ સામાન્ય જીવ બચી શકતો નથી. જંગલના નાના મોટા પ્રાણીઓ જેવા કે દેડકા, ગરોળી, પક્ષીઓ કે વાંદરાઓ જ્યારે ભૂલથી પણ પાણી પીવા માટે કે રસ્તો ઓળંગવા નદીમાં પડે છે ત્યારે સેકન્ડના ભાગમાં જ તેઓ મૃત્યુ પામે છે. આ નદીમાં પડતાની સાથે જ ગરમ પાણી સીધું આંખ અને શ્વસન તંત્ર પર હુમલો કરે છે, જેના કારણે પ્રાણીઓ બચવા માટે તરી પણ શકતા નથી. આ જ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ નદીના કિનારે ખૂબ જ સાવચેતીપૂર્વક ઊભા રહે છે. વિશ્વ સામે આ નદીને લાવવાનું શ્રેય એન્ડ્રોઝ રૂઝો નામના ભૂસ્તરશાસ્ત્રીને જાય છે, જેમણે વૈજ્ઞાનિક નકશા પર આ નદીને સ્થાન અપાવ્યું. પ્રકૃતિ ખરેખર પોતાના ખોળામાં કેવા અદ્ભુત રહસ્યો છુપાવીને બેઠી છે તેનું જીવંત ઉદાહરણ આ નદી છે. આ સુંદર વાત સાથે ચાલો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ હેપી ભાગ જાયેગીનું ગીત આશિક તેરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અલ્તમશ ફરીદીએ. આ ગીતનું લેખન કર્યું છે મુદસ્સર અઝીઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે સોહેલ સેને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: माइंड मंगलम माइंड मंगलम हार्ट मंगलम हार्ट मंगलम ब्रेथ मंगलम ब्रेथ मंगलम फोकस मंगलम फोकस मंगलम रेस्ट मंगलम रेस्ट मंगलम स्लीप मंगलम स्लीप मंगलम स्माइल मंगलम स्माइल मंगलम पीस मंगलम पीस मंगलम लाइफ मंगलम लाइफ मंगलम भवतु भवतु भवतु भवतु भवतु भवतु હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાલ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વીં કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9 કરોડ 44 લાખ સે અધિક કિસાનો કે ખાતો મે 18,880 કરોડ રૂપે સે અધિક કી સમ્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપે સે અધિક હો જાયેગી, જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ.
0: મિત્રો, હવે સાંભળીએ મીરાબાઈની રચના ગાયક કલાકાર ગોવિંદ બારોટના સ્વરમાં.

હમણાં આપ સાંભળી રહ્યા હતા મીરાબાઈની રચના, ગાયક કલાકાર ગોવિંદ બારોટના સ્વરમાં. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચું છું. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
1: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાએ જા રહે. ઇસકે તહેત અબ તક કરીબ 20 લાખ કરોડ રૂપિયે કે નિવેશ પ્રસ્તાવ મિલ ચુકે હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.
1: આજ પીએમ કિસાન સન્માન નિધિ કે તહેત દેશભર કે 9 કરોડ સે અધિક કિસાનો કે બેંક ખાતો મેં પૈસે ભેજે ગયે ઓર પશ્ચિમ બંગાળ કે કિસાનો કે લિયે એક ઓર ખુશી કી ખબર હૈ. આજ સે રાજ્ય મેં પીએમ ફસલ બીમા યોજના શરૂ કી જા રહી હૈ. ફસલ બીમા યોજના મુશ્કિલ સમય મેં કિસાન કે પરિવાર કો સહારા દેગી. ફસલ કો નુકસાન હોને પર કિસાન પર બોઝ નહીં પડેગા.
0: શ્રી મોદીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે

0: કે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા. આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાતે છે. તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરી.
1: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું. કેદારધામ બદ્રીધામ કા પુનઃનિર્માણ, સોમનાથ કા મંદિર ફિર સે સોને કા બન રહા હૈ, ઓર અબ અંબાબાઈ કા કોરિડોર બનાને કા કામ ભી શરૂ હો ગયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાયી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વન ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ

0: અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવ્યો છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાળ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23મી કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9 કરોડ 44 લાખ સે અધિક કિસાનો કે ખાતો મે 18 હજાર કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપે સે અધિક હો જાયેગી, જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ.
1: મિત્રો, હવે સાંભળીએ રવિરામની રચના ગાયક કલાકાર ગુણવંત લબડિયાના સ્વરમાં.

0: આપ સાંભળી રહ્યા હતા રવિરામની રચના ગાયક કલાકાર ગુણવંત લબડિયાના સ્વરમાં. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલનિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
2: આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલા લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે. અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણામાં ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝ અપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી આપી.
3: તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
1: દેશભરમાં આવતીકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારુ આયોજન માટે રાજ્યના નોડલ અધિકારી અને કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ચૌહાણે આજે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની કાળજી લેવાય છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
4: પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો NTA, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. પ્રેસ્કિંગ દરમિયાન જે જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે OMR સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ્સ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
1: ભાવનગર મેડિકલ કોલેજમાં પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ બહાર આવતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે.

0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 શાળા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરડવા ગામ ખાતે રહેતા વેપારીને આરોપીઓએ બનાવટી ઈમેલથી વિદેશી કંપનીનો લીગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકાણના બહાને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એઇજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શૈણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
1: આપણા રોજબરોજના જીવનમાં નાના સરળ સીધા સાદા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે. યોગ આસન માટે, ધ્યાન, પ્રાણાયામ, મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતીમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
0: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં 15 મિનિટના અંતરે 1 યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે. આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી.
2: આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો છે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે.
0: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોકભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલે આ તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરુષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી. કાર્યક્રમના અંતે રાજ્યપાલે કલાકારોનું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું.
3: આને વાલે 7 દિનો કે લીએ હમ ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે તો આને વાલે 7 દિનો કે લીએ ગુજરાત રિજન મેં ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રિજન મેં લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. और वार्निंग की बात करेंगे तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन में भी और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए 9 लाख रेंज में रहेगा।
0: અમદાવાદમાં એશિયન વોલીબોલ કન્ફેડરેશન એટલે કે એબીસી મેન્સ કપ 2026નો આજથી પ્રારંભ થયો। નારાયણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28 જૂન સુધી યોજાનાર આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે। સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ 4 મેચોમાંની દિવસની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાતના 9 વાગ્યાથી શરૂ થશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એશિયન વોલીબોલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે। 9 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 38 મેચ રમાશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો। રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ। દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા, ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ। સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી। રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: દાસિંહ, પ્રસ્તુતિ સહયોગ આકાંક્ષા સિંહ, પ્રસ્તુતકર્તા હર્ષવર્ધન ગવઈ।
5: સુનો કહાની।
6: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम चित्रलोक बस कुछ ही पलों में।